સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર સે લેકે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે ગુરુવાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની 5મી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે 7 મે 2026 અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મંગલસ્વરથી.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: अभी आप सुन रहे थे श्री रामचरितमानस पाठ का भाग 181।
1: मेरे में 370 मीटर से लेकर 810 किलो हर्ट्ज पर आकाशवाणीनों आ राजकोट केंद्र छे। रजू करी छे कृषि माहिती, रजूआत डॉक्टर उस्मान गनी शेरसिया।
2: મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરવી છે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગની જરૂરિયાત। કેટલો મસ્ત વિષય છે મિત્રો। ગુજરાતીમાં ઝેરના અવશેષો વગરની ખેતીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે રીંગણા ખાઈએ છીએ, મરચાં ખાઈએ છીએ, ટમેટા ખાઈએ છીએ, આપણે તો ખેડૂત છીએ એટલે આપણને ખબર છે મિત્રો કે આપણે એમાં કેટલી અને કેટલી ખતરનાક દવાઓ છાંટીએ છીએ। પણ એક વર્ગ એવો છે કે જે મોટા શહેરોમાં રહીએ છીએ, નોકરી કરે છે, પોતાના કારખાનાઓ છે, એ બધાને ખબર નથી કે આપણે એમાં શું કરીએ છીએ। આપણી એક નૈતિક ફરજ છે કે આપણે આપણા દેશની જનતાને રસાયણ વગરનું ફળ આપીએ, શાકભાજી આપીએ, અનાજ આપીએ તો કેવી મજા આવે। આજે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ છે એ આજે આખી દુનિયાની જરૂરિયાત છે। લોકો ઓર્ગેનિક જણસની શોધમાં નીકળી પડ્યા છે અને આપણે બધા જાણીએ છીએ મિત્રો કેન્સર કેટલી ઝડપથી ફેલાય છે। હું એવું નથી કહેતો કે માત્ર ખેતીમાં વપરાતા રસાયણોથી જ કેન્સર થાય છે, પણ એમાં એની ભૂમિકા છે એવું ઘણા બધા તબીબો કહે છે। તો આપણે રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ કરવી હોય એટલે કે ઝેરના અવશેષો વગરની ખેતી કરવી હોય તો આપણો જે આઈપીએમનો કન્સેપ્ટ છે, જેને આપણે સંકલિત ખેતી પદ્ધતિ કહીએ છીએ, એના તરફ આપણે જવું જોઈએ। આપણે બને ત્યાં સુધી રાસાયણિક ખાતરોથી બચવું જોઈએ અથવા તો એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ। સામે આપણે જે પાક સંરક્ષણ માટેના પગલાં ભરીએ છીએ એમાં જમીનમાં જે કંઈ ફૂગનાશક આપીએ છીએ, નિંદામણનાશક આપીએ છીએ, અને ખાસ કરીને આપણા ખેડૂતો સમજણ વગરના ક્લોરપાયરીફોસ કે લેમડા સાઇલોથ્રિન જેવા જમીનમાં ખૂબ જ ઝેરીલા તત્વો આપી રહ્યા છીએ, ઘણી વખતે મૂંડાના નિયંત્રણ માટે તો ઘણી વખતે ઉધઈના નિયંત્રણ માટે। મિત્રો, આનાથી આપણે બચવું જોઈએ, કારણ કે મારો અનુભવ છે ત્યાં સુધી આ જે દવાઓ વાપરી છે એના બહુ એટલા બધા ઝાઝા પરિણામ નથી કે જેનું આપણને વળતર મળે। એ વળતર મેળવવું હોય તો આપણે ખેતી પદ્ધતિઓમાં જૈવિક ખેતી પદ્ધતિ છે અથવા તો સંકલિત ખેતી પદ્ધતિ છે એની ઉપર જઈ

0: અને જૈવિક દવા ખાતરનો ઉપયોગ કરી આપણે આ કુદરતની સામે કુદરતની શક્તિને વાપરીએ તો બહુ મોટું કામ થાય એવું છે, જેના કારણે પર્યાવરણ સુધરશે, જમીન સુધરશે અને આપણા આહારમાં એટલા ઝેરના તત્વો ઓછા જશે. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી વધારે નુકસાનકારક રસાયણો વાપરવાના નથી. છતાંય ક્યારેક એવી ફરજ પડે કે કોઈ ઉપાય નથી અને આપણે રસાયણ વાપરવાના છે, તો એમાંય આપણે જે બોટલ લઈ છીએ એમાં જે ઝેરના ત્રિકોણ બતાવવામાં આવેલા છે એમાં જે સલામત છે, કોઈ ગ્રીન લેબલ એટલે કે લીલા લેબલવાળું હોય, પછી બ્લુ લેબલવાળું હોય, એનો બને ત્યાં સુધી ઉપયોગ કરીશું. અને છતાંય જરૂરિયાત પડે, આખી ઉંમર દરમિયાન એકાદી વખત કાંઈ વધારે રસાયણની જરૂરિયાત પડે તો વાપરી શકાય, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કંઈ આપવાના છીએ આપણા ભાઈઓને આપવાના છીએ, આપણી બહેનોને આપવાના છીએ, તો બને ત્યાં સુધી આપણે આપણી ખેતીને ઓર્ગેનિક ખેતી તરફ લઈ જઈએ અને રેસિડ્યુ ફ્રી ફાર્મિંગના એક કન્સેપ્ટને મગજમાં બહેરી આપણા ઘરથી ચાલુ કરીએ. આપણા ઘરને સારું આપીએ તો આપણા સમાજને સારું મળશે, આપણા દેશને સારું મળશે. મિત્રો, આ દરેક ખેડૂત મિત્રો યાદ રાખવાનું છે કે આપણે ઝેર વગરની ખેતી કરવાની છે, અથવા તો એવું ઝેર વાપરવાનું છે કે જે આપણને નડે નહીં. તો મિત્રો, આજની કૃષિ માહિતીમાં આટલું બસ.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. આજનો વિષય હતો રેસિડ્યુ ફ્રી ફાર્મિંગની જરૂરિયાત. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા, પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્રની.
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

મીડિયમ વેવ 370.3 મીટર છે, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શ્રોતાઓ સાંભળી રહ્યા છે. આપને માહિતગાર કરી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 આપ સાંભળો છો ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીત માણીશું 7:30. 7:55 પર્યાવરણ વિષયક 5 આજનો વિષય છે, પર્યાવરણને અસંતુલિત થતું બચાવવા માટેના ઉપાયો. પ્રસ્તુતિ શ્યામલ સોનૈયા. 8:30 કાર્યક્રમ નિરખને ગગનમાં, ભજનો સાગરદાન ગઢવીના સ્વરમાં. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15. પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી 9:30, જેના પ્રાયોજક છે અલ્પસંખ્યક મંત્રાલય. ત્યારબાદ 9:40 કાર્યક્રમ મનોરંજનનો દોર ચાલુ રહેશે. ગુજરાતી ફિલ્મ સંગીત 10:30, 11 થી 3 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીત, 12:02 આકાશવાણીની 90મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ સુર સંગાત. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, જેમાં ગૃહ ઉદ્યોગ દ્વારા નારી ઉત્થાન આ વિશે પ્રફુલ બાળા શુક્લની મુલાકાત. મુલાકાત લેનાર ડોક્ટર ભાવના શિંગાળા અને કૃપા જીવરાજાની, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની. 1:10 સુગમ સંગીત સોનાલી વાડેકરના સ્વરમાં. જય ભારતી આપ માણો છો 1:30. 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના ગીતો પૌરવી દેસાઈના સ્વરમાં. 6:30 કાર્યક્રમ યુવાણી અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામાં. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમમાં આજ કે ફનકાર જે કેન્દ્રિત છે ગીતકાર અને સંગીતકાર પ્રેમ ધવન પર. કાર્યક્રમ છાયા ગીત 10:00 અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાય રાત 10:30. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના મહત્તમ

તાપમાનમાં આગામી 3 દિવસ દરમિયાન કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ધીમો વધારો થવાની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની શક્યતા છે. આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 9-12 મેના દિવસો દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ગુજરાતના ઉત્તર તથા દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓ માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. શ્રોતાઓને આપીએ હીટવેવ અંગેની સાવચેતી માટેનો સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી અપાયેલ હીટવેવ દરમિયાન શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું, બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી, છત્રીનો ઉપયોગ કરવો, તાજો અને હળવો ખોરાક લેવો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું, ચા, કોફી, ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું, ભૂખ્યા પેટે તડકામાં ન જવું અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. શ્રોતાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. સમાચારનો સમય થતો આવે છે બરાબર 6:55. પ્રથમ હિન્દીમાં 7 વાગે, માફ કરશો, પ્રથમ સંસ્કૃતમાં 7 વાગે, હિન્દીમાં 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અને 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,41 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના 3 દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. સમાચાર વિગતવાર. સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં કાર્યરત રિટેલ આઉટલેટ્સ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ દરમિયાન સરકારે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવાની પણ સલાહ આપી છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય પરિષદમાં અધિકારીઓએ જણાવ્યું, ઘરેલુ એલપીજી, પીએનજી અને સીએનજી પરિવહન માટે 100% પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પોલીસ હાઉસિંગ અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે ગઈકાલે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી. તેમણે જેલમાં કેદીઓની સુધારણા માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી તેમજ બંદીવાનોને લઘુ ઉદ્યોગો અંગે અપાતી તાલીમની શ્રી પટેલે પ્રશંસા કરી.
1: जेल में भी जो रहते हैं कैदी, उनकी भी मानव गरिमा की चिंता हो, वो भी कुछ सीखे, मानसिक संतुलन भी बना रहे. सबके लिए जो सरकार प्रयत्नशील है, टीटी में यहाँ छुठारी काम के जरिए हीरा उद्योग, कापर उद्योग और खेतीवाड़ी, सब जो छोटे छोटे लघु उद्योग है उनको ट्रेन भी किया जा रहा है और सभी को यहाँ से बाहर भी जाए तो कुछ न कुछ सीख कर जाए, ऐसा प्रयत्न हो रहा है.
0: ગાંધીનગરના ડાલાજમાં મહેસૂલ ચિંતન શિબિરના બીજા દિવસે ગઈકાલે વિવિધ સત્ર યોજાયા. મહેસૂલ ક્ષેત્રના નિષ્ણાંતો અને ઉચ્ચ અધિકારીઓએ 7 વિવિધ જૂથમાં વહેંચાઈને જમીન વહીવટ અને નાગરિક સુવિધાઓ અંગે કાર્યવાહી અંગે પરિસંવાદ અને ગહન વિચાર વિમર્શ કર્યો. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની ઉપસ્થિતિમાં પ્રથમ જૂથ દ્વારા આઈએલએ મારફતે જમીનના ઉપયોગ સી

0: કલ્યુમાં ફેરફાર અને મ્યુટેશન એટલે કે કાયમી ફેરફાર જેવી પ્રક્રિયાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા પર ભાર અપાયો. આ ઉપરાંત જમીન વહીવટમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને બ્લોકચેનના ઉપયોગ વિષય પર સત્ર યોજાયું. તેમાં આઈઆઈટી ગાંધીનગરના સહાયક પ્રાધ્યાપક સમીર કુલકર્ણીએ વહીવટી અધિકારીઓને જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પણ આપી. તેમણે કહ્યું એઆઈના ઉપયોગથી મહેસૂલી કેસના નિકાલના પેટર્ન ઓળખીને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયામાં મદદ મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સર્વાઇકલ કેન્સરને રોકવા એચપીવી રસીકરણ હાથ ધરાયું છે. કિશોરીઓને એચપીવી રસી અંગે જાગૃત કરવા અને લાભાર્થીઓને નિઃશુલ્ક રસીકરણનો લાભ મળે તે માટે મહાપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલમાં અભિયાન ચાલી રહ્યું છે. આ અંગે એક મહિલા તબીબે વધુ માહિતી આપી.
1: આ રસી ગુજરાત ગવર્મેન્ટ તરફથી 15 વર્ષની ઉંમર જે બાળકીની હોય તેને ગવર્મેન્ટ તરફથી મફતમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર પર રસી મફતમાં મળે છે. આપણા સમાજમાં અત્યારે એવી ગેરમાન્યતા છે કે રસી લગાવવાથી વૃદ્ધત્વ આવે છે, પરંતુ એવી કોઈ હકીકત સામે આવી નથી. રસી સંપૂર્ણ રીતે સેફ છે.
0: રાજ્યમાં એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીમાં 44,041 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ સાથે જ સીધું વિદેશી રોકાણ એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં એફડીઆઈમાં 1/2થી વધુ એટલે કે 52% હિસ્સો માત્ર અમદાવાદ જિલ્લાનો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ગિફ્ટ સિટી અને ધોલેરા એસઆઈઆર જેવી માળખાકીય પરિયોજનાઓના કારણે આગામી વર્ષોમાં આ રોકાણ વધવાની શક્યતા છે. બીજી તરફ સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસીની દૈનિક આવકમાં અંદાજે 30% આવક ડિજિટલ માધ્યમથી થઈ રહી છે. અમદાવાદના સ્થાનિક મનીષ ઘાંચીએ તાજેતરમાં બસમાં વડોદરા જતી વખતે ઓનલાઈન પેમેન્ટ કર્યું. જીએસઆરટીસીની આ પહેલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
2: મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કન્ડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો અને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડમાં ટિકિટ બહાર આવી ગઈ. ડોન્ટેજી કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહી શકે છે. તો આજે રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની પણ સંભાવના છે.
3: अधिकतम तापमान का 40 डिग्री से रिलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा और जो अधिकतम तापमान और आर्द्रता के कारण जो उत्तर गुजरात जो सौराष्ट्र कच्छ साउथ गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा. अहमदाबाद में रिकॉर्ड हुआ है 39 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड नीचे है. गांधीनगर में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 3 डिग्री सेंटीग्रेड नीचे है.
0: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલે કમોસમી સામાન્ય વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ સહિતના ગામોમાં ભારે વરસાદ થતાં મકાઈ, બાજરી અને ઘાસચારા જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તાપીના ઉકાઈ તેમજ ઉચ્છલ તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે 7 મે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી કરાશે. ખાસ કરીને બાળકોના ખેલકૂદ દિવસના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પાવર ઓફ 5 અભિયાનને વિશેષ રૂપે રેખાંકિત કરાશે.
4: આજના ડિજિટલ યુગમાં પણ વિવિધ રમતો યુવાનોને સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલી તરફ દોરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી 21મી નેશનલ જુનિયર અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 રજત અને 2 કાંસ્યચંદ્રક રાજ્યના ખેલાડીઓ જીતીને આવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2025-26માં રાષ્ટ્રીય કક્ષાએ 11 સુવર્ણ, 12 રજત અને 22 કાંસ્ય એમ કુલ 45 તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ 11 ખેલાડીએ સફળતાપૂર્વક ભાગ લઈ 5 ચંદ્રક પોતાના નામે કરી ગુજરાતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું. ગયા વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 5 ચંદ્રક સાથે 11 ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વ

0: કર્યું હતું. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યના ત્રણ દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં અદભુત પ્રદર્શન કરી ભારતીય ટીમને વિજય અપાવ્યો છે. શ્રીલંકામાં 1-6 મેચ સુધી યોજાયેલી રેડિયન્ટ દિવ્યાંગ ટી ટ્વેન્ટી ક્રિકેટ શ્રેણીમાં શ્રીલંકા સામે ટીમના ઉપસુકાની ચિરાગ ગાંધી, રિઝવાન લિબાદા અને મુના પટલવાલાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ઉપસુકાનીએ 13 બોલમાં 16 રન અને 3.3 ઓવરમાં 3 વિકેટ લેવા બદલ તેમને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ 3 મેચમાં કુલ 5 વિકેટ લઈ ચિરાગ ગાંધીએ શ્રેષ્ઠ બોલરનો પણ પુરસ્કાર પોતાના નામે કર્યો. સરહદ સુરક્ષા દળ બીએસએફએ કચ્છની સરહદ પર બિનવારસી હાલતમાં રહેલી એક પાકિસ્તાની હોડી કબજે કરી છે, જે કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદના સંવેદનશીલ ક્રિક અને હરામેનાળા વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હોડીમાંથી માછલીઓ પકડવાના સાધન અને જાળ મળી છે, જો કે કોઈ વિસ્ફોટક સામગ્રી નથી મળી. તેમ છતાં સુરક્ષા સંસ્થાઓ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખરીદવામાં આવતા બીજ ઉત્પાદન માટે વર્તમાન એમએસપી પ્લસ 25% ભાવ નક્કી કરવાની કિસાન મોરચાએ માંગ કરી છે. અમરેલી જિલ્લામાં ધોરણ 10નું 79.75% પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી 14,853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 596 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તો 1,622 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ. વર્ષ 2025ના 9 મહિનામાં 44,041 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે કમોસમી વરસાદની સંભાવના. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. શ્રીલંકામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં રાજ્યના ત્રણ દિવ્યાંગ ખેલાડીઓનું મહત્વનું યોગદાન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરે છે ફિલ્મી ભક્તિ સંગીત.

કાર્યક્રમની શરૂઆતમાં ફિલ્મ મગરૂર માટે મહેન્દ્ર કપૂર, અનુરાધા પોંડવાલ અને સાથીઓનો સ્વર આપણે સાંભળ્યો. આનંદ બક્ષીની રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ભક્તિ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. કાર્યક્રમમાં આગળ સાંભળીએ યશુદાસ અને સાથીઓને. યોગેશના શબ્દો, બપ્પી લહિરીનું સંગીત, ફિલ્મનું નામ અપને પરાયે.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, જેમાં અનુક્રમે ફિલ્મ મગરૂર અને અપને પરાયેના ગીતો આપણે આજે સાંભળ્યા. કાર્યક્રમ અહીં પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યો. હવે રજૂ કરે છે સુગમ સંગીત. કાર્યક્રમની પ્રથમ રચના છે કલ્યાણી કોઠળકરના સ્વરમાં, શબ્દો છે સુરેશ દલાલના, સંગીત હરિશ્ચંદ્ર જોશી અને સુરેશ જોશી.

શ્રોતાઓ, હમણાં જ આપણે રમેશ પારેખની રચના હરીશચંદ્ર જોશી અને ગાર્ગી વોરાના યુગલસ્વરમાં સાંભળી, સંગીત સુરેશ જોશીનું. શ્રોતાઓ સાંભળ્યા હતા સુગમ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી, ઓપરેશન સિંદુરને એક વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મહારાષ્ટ્રના મુંબઈની મુલાકાત લેશે. તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: વિયેતનામ કે અધ્યક્ષ તો લામ કા મુંબઈ કા એક દિવસીય દૌરા નેશનલ સ્ટોક એક્સચેન્જ સે શરૂ હોગા, જિસમે અધ્યક્ષ લામ દ્વારા રિંગ ધ બેલ સેરેમની ભી શામિલ હૈ. ઇસકે બાદ વે મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સે મુલાકાત કરેંગે. બાદ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ મુખ્યમંત્રી ફડણવીસ કે સાથ ભારત વિયેતનામ વ્યાપાર મંચ મે ભાગ લેંગે. યાત્રા કે અંતિમ ચરણ મે રાષ્ટ્રાધ્યક્ષ તો લામ લોકભવન મે મહારાષ્ટ્ર કે રાજ્યપાલ સે મુલાકાત કરેંગે. વિયેતનામ કે રાષ્ટ્રાધ્યક્ષ કી ભારત કી વિત્તીય રાજધાની મુંબઈ કી યાત્રા દોનો દેશો કે બીચ બઢતે રણનીતિક ઓર આર્થિક સહયોગ કે પરિપ્રેક્ષ્ય મે મહત્વપૂર્ણ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, મુંબઈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ તેમના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું. તેમણે જણાવ્યું કે ભારત અને વિયેતનામની વિસ્તૃત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ અને આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. શ્રી મુર્મુએ કહ્યું, ભારત વિયેતનામ સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધો પર આધારિત છે. બિહારમાં આજે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. પટનાના ગાંધી મેદાનમાં બપોરે 12:10 યોજાનારા શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભાજપના 15 અને જનતા દળ JDUના 14 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ જૂથના 2 અને હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના 1-1 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ તાત્કાલિક પગલાં અને અન્ય વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ઉકેલવા પ્રતિબદ્ધ છે. લખનૌમાં ફળ નિકાસકારો અને અન્ય હિસ્સેદારો સાથે સંવાદ કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: અલગ અલગ તરીકે સમસ્યા ચાહે વો સેલ્ફ હેલ્પ બઢાને કી હો, ચાહે ફ્રેટ કે મામલે મેં હો કે કિરાયા જ્યાદા લગતા હૈ, ચાહે ઇન્ફ્રા કા સવાલ હો, પેક હાઉસ હો, કોલ્ડ સ્ટોરેજ હો, રાઇપનિંગ ચેમ્બર હો, ટ્રાન્સપોર્ટેશન કે મામલે હો, કઈ વિષયો પર હમને ચર્ચા કી હૈ ઓર યે ચર્ચા જારી રહેગી. હમારી કોશિશ હૈ કે ઇન સબ સમસ્યાઓ કા જો સામને એક્સપોર્ટર કે હૈ યા કિસાન કે ભી હૈ, કુછ કા સમાધાન તત્કાલ હોગા, કુછ કે લિયે રિસર્ચ કી જરૂરત હૈ. અગર સેલ્ફ લાઇફ બઢાની હૈ તો રિસર્ચ કે લિયે હમને ટીમ બનાઈ હુઈ હૈ, કૈસે બઢેગી સેલ્ફ લાઇફ.
0: શ્રી ચૌહાણ આજે લખનૌના રહેમાન ખેરા સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચરમાં ફ્રૂટ હોરાઇઝન 2026ના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતેથી 40 વર્ષ કે તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. આ પહેલ 4 નવા શ્રમ સંહિતા કાયદા દ્વારા રજૂ કરાયેલા પરિવર્તનકારી સુધારાઓ સાથે જોડાયેલી છે, જે અંતર્ગત રસાયણો, ઝેરી પદાર્થો કે ભારે મશીનરી સંભાળવા સહિત જોખમી વ્યવસાયોમાં રોકાયેલા શ્રમિકો માટે તબીબી તપાસ ફરજિયાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઓપરેશન સિંદૂર હેઠળ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલા કરી 100 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: ઓપરેશન સિંદૂર એ ભારતની સૈન્ય અને વ્યૂહાત્મક શક્તિનું પ્રદર્શન હતું. આ બહુપરિમાણીય અભિયાને આતંકવાદીને અસરકારક રીતે નિષ્કર્ષ કર્યા, પાકિસ્તાની આક્રમણને અટકાવ્યો અને આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિને મજબૂતીથી લાગુ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય શસ્ત્રદળોએ આતંકવાદી શિબિરો અને તાલીમ સ્થળોને ઓળખી 9 મુખ્ય આતંકવાદી શિબિરોનો નાશ કર્યો હતો. અંતે પાકિસ્તાને યુદ્ધ વિરામની ફરજ પડી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે અદભુત સંકલિત કાર્યવાહી દર્શાવી હતી. રિધિ ઉંડાળ, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ દળોના વડા CDS જનરલ અનિલ ચૌહાણ આજે જયપુરમાં સંયુક્ત કમાન્ડરોના પરિષદના બીજા સંસ્કરણમાં ઉપસ્થિત રહેશે. નવા ક્ષેત્રોમાં સૈન્ય ક્ષમતા વિષયવસ્તુ પર આયોજિત આ 2 દિવસીય પરિષદ મહત્વપૂર્ણ છે, જે ઓપરેશન સિંદૂરના 1 વર્ષ પૂર્ણ થવા સાથે સુસંગત છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિષદ સાયબર, અવકાશ અને જ્ઞાનાત્મક યુદ્ધના ઉભરતા ક્ષેત્રોમાં પડકારોનું મૂલ્યાંકન કરશે. પશ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગણાના મધગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દોહરિયા વિસ્તારમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 4 મોટરસાયકલ સવાર આશરે 8 હુમલાખોરોએ પૂર્વ આયોજિત રીતે હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. DGP સિદ્ધિનાથ ગુપ્તાએ માહિતી આપી કે પોલીસે ઘટનામાં વપરાયેલ વાહન જપ્ત કરી લીધું છે. વિવિધ રાજકીય પક્ષોએ ઘટનાની નિંદા કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે પારામારીબોમાં સુરિનામના વિદેશમંત્રી મેલવિન બાઉઆ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને દેશોના પ્રતિનિધિમંડળોએ 9મી સંયુક્ત બેઠક હેઠળ ભારત સુરિનામ સંબંધોની વ્યાપક સમીક્ષા કરી, જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઉર્જા, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને લોકોથી લોકો વચ્ચેના સંપર્કો સહિતના મુદ્દા સામેલ હતા. અમેરિકાની સેનાએ ઓમાનના અખાતમાં ઈરાની ધ્વજવાળા એક તેલ ટેન્કરને અટકાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ ટેન્કરે કથિત રીતે અમેરિકા દ્વારા લાગુ કરાયેલ દરિયાઈ નાકાબંધીનો ભંગ કરીને ઈરાની બંદર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં

0: 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા. 236 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 202 રન જ બનાવી શક્યું. પંજાબની ટીમના કુપર કોલોની 59 બોલમાં 107 રન બનાવી અણનમ રહ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પેટ કમિન્સ અને શિવંગ કુમારે 2 વિકેટ ઝડપી. આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોએ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવે તે સમાચારોને હેડલાઇનમાં લીધા છે. સંદેશ લખે છે અમેરિકા ઈરાનના યુદ્ધનો અંત હવે હાથમેતમાં. નવ ગુજરાત સમયની હેડલાઇન છે ઈરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશું ટ્રમ્પ. અને બંગાળમાં 9 મે ભાજપ સરકારનો ભવ્ય શપથગ્રહણ સમારંભ. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે યુદ્ધનો અંત આવે તેવી આશા. 14 મુદ્દાની સમજૂતીની નજીક અમેરિકા અને ઈરાન. સુરતમાં 10-12 હજારમાં ગર્ભપાત કરી આપતા નકલી ડોક્ટરના રેકેટનો પર્દાફાશ. હોસ્પિટલ સીલ. બંગાળમાં અરાજકતા. ઠેર ઠેર હિંસા. આગજની 5ના મોત. આ હેડલાઇન છે ગુજરાત સમાચારની.
0: વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા નવી દિલ્હીથી શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલ શરૂ કરાવશે. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદુરને 1 વર્ષ પૂર્ણ. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ શ્યામલ સોનૈયા.

પર્યાવરણ વિષય 5 મિનિટમાં આજે વાત કરીએ પર્યાવરણને અસંતુલિત થતું બચાવવા માટેના ઉપાયો વિશે. પર્યાવરણ પ્રદૂષણની સમસ્યાઓ સ્પષ્ટપણે માનવસર્જિત છે, પરંતુ કુદરત પોતે તેનું નિવારણ લાવી શકે ખરા. માનવીએ સમૃદ્ધ થવા માટે અને કુદરતને નાથવા માટે જે જે સાહસો કર્યા છે તે તેને માટે જોખમરૂપ બની રહ્યા છે. પ્રદૂષણનો પરચો આજે પણ માનવીને જે રીતે મળી રહ્યો છે તેને સુધારવા, પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા કેટલાક ઉપાયો યોજી શકાય. જેમ કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, પાણીનો બગાડ અટકાવવા કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, પાણીનો ઉપયોગ અને નિકાલ બંને માટે કર વસૂલાતનું આયોજન કરવું જોઈએ, જળ સ્ત્રોતોને પ્રદૂષિત થતા અટકાવવા જોઈએ. ઔદ્યોગિક મથકો, કેન્દ્રો અથવા એકમોમાં વપરાતી દહન સામગ્રી ધુમાડો ઉત્પન્ન ન કરે અથવા ઓછો કરે તે બાબત વિચારવી જોઈએ. ઝેરી વાયુઓ ઉત્પન્ન ન થાય તે માટે આયોજન કરી હવાનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ. સૌર ઉર્જાનો વિકાસ કરવાનું કાર્ય તેનો વિકલ્પ છે. કૃષિ પાકોની વૃદ્ધિ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ભૂમિ જમીન વધુ ક્ષારીય ન બને તેમજ તેની ફળદ્રુપતા ઘટવાને બદલે વધે તે માટે વિવિધ ઉપાયો વિચારવા જોઈએ. આરોગ્ય પર માઠી અસર ઉપજાવતા ઘોંઘાટને બંધ કરવાનું કાર્ય સરળ છે. ઘોંઘાટથી માનવી માનસિક રીતે અસ્વસ્થ બને છે અને તેથી કાર્યક્ષમતા પર માઠી અસરો પણ પડે છે. તેથી સામાજિક ક્ષેત્રે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મનોરંજનના અને પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જીવન જીવવા માટે ખોરાક અનિવાર્ય છે. ખાદ્ય વસ્તુઓનું પ્રદૂષણ કે બગાડ અટકાવવા જોઈએ. વાસી કે સડેલો ખોરાક ઉપયોગમાં લેવાનું ટાળવું જોઈએ. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણને અટકાવવા માટે પ્રત્યેક વ્યક્તિ પૂરતો સહકાર આપે તે માટે સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. તે માટે પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણને જાળવવા અને પ્રદૂષણને અટકાવવા વનીકરણનું આયોજન કરવું જોઈએ. આ માટે યોગ્ય પ્રણાલિકા ઊભી કરવી જરૂરી છે. સારા માઠા પ્રસંગોએ ઓછામાં ઓછા 1 વૃક્ષનો ઉછેર અને તેની માવજત કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અણુશક્તિના અખતરા બંધ કરવા જોઈએ તથા અણુકચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગ્રીન પીસ, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુનેસ્કો

કે અન્ય પર્યાવરણના ધ્યેયને સિદ્ધ કરવા મથતી સંસ્થાએ યોગ્ય સહકાર આપી યોગ્ય જાળવણી કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે બસ આટલું જ.

આપ સાંભળ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટમાં પર્યાવરણને અસંતુલિત થતું બચાવવા માટેના ઉપાયો વિશે શ્યામલ સોનૈયાની પ્રસ્તુતિ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. શ્રોતાઓ, હીટ વેવ અંગેની સાવચેતી માટેનો સંદેશ રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને આપવામાં આવે છે કે આપ ગરમીથી કઈ રીતે બચી શકો, તો શું કરવું, હીટવેવ દરમિયાન તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું, બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો, તાજો અને હળવો ખોરાક લેવો, શું ન કરવું, બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું, ચા, કોફી, ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું, ભૂખ્યા પેટે તડકામાં ન જવું અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આપ સૌ આ સૂચનાઓનું પાલન કરશો. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી શ્રોતાઓ માણી રહ્યા છે કાર્યક્રમ નિરખની ગગનમાં અને સાગરદાન ગઢવીના સ્વરમાં ભજનો પ્રસારિત થઈ રહ્યા છે. હવે પછીની રચના છે માધવદાસની.

0: શ્રોતાઓ, આપ સાંભળ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં. સાગરદાયન ગઢવીના સ્વરમાં ભજનો પ્રસારિત થઈ રહ્યા છે. હમણાં જ આપણે માધવદાસના શબ્દો તેમના સ્વરમાં સાંભળ્યા.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે નરસિંહ મહેતાની રચના સાગરદાન ગઢવીના સ્વરમાં સાંભળી. આજના નિરખને ગગનમાં કાર્યક્રમમાં અનુક્રમે મીરાબાઈ, માધવદાસ અને નરસિંહ મહેતાની રચનાઓ સાગરદાન ગઢવીના મધુર સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમને પૂરો કરીએ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોર, જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
5: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
4: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.

0: રામ રામ।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો।
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી।
0: રામ રામ, રામ રામ, રામ રામ।

શ્રોતાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. બરાબર 9 વાગે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 9 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: BJP leaders and supporters have accused the Trinamool Congress, blaming Mamata Banerjee and Abhishek Banerjee for the attack. In response, the Trinamool Congress condemned the killing and demanded a court-monitored CBI investigation. State Police Director General Siddhanath Gupta confirmed that an investigation is underway. Defence Minister Rajnath Singh and Chief of Defence Staff General Anil Chauhan will grace the second edition of Joint Commanders Conference in Jaipur today. The two-day conference on the theme Military Capability in New Domains assumes significance as it coincides with the first anniversary of Operation Sindoor. The Defence Ministry said that the conference will provide a pivotal forum to evaluate the challenges in emerging domains of cyber, space and cognitive warfare and chart a roadmap for capability development for resilience and future-ready force with a decisive edge. And in IPL cricket, Lucknow Super Giants are set to face Royal Challengers Bengaluru at Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ikana Cricket Stadium in Lucknow today. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતાઓ, આપને યાદી આપીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15. સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી 9:30, જેના પ્રાયોજક છે અલ્પસંખ્યક મંત્રાલય. ત્યારબાદ 9:40 કાર્યક્રમ મનોરંજનનો દોર ચાલુ રહેશે. 10:30 ગુજરાતી ફિલ્મ સંગીત. 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 આકાશવાણીની 90મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ સુર સંગાત. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે. ગૃહ ઉદ્યોગ દ્વારા નારી ઉત્થાન, આ વિશે પ્રફુલ બાળાશુક્લની મુલાકાત, મુલાકાત લેનાર ડોક્ટર ભાવના શિંગાળા અને કૃપા જીવરાજાની, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કૃપા જીવરાજાની. સુગમ સંગીત 1:10, સ્વર સોનાલી વાડેકર. જય ભારતી આપ માણો છો 1:30. ગેરફિલ્મી ગુજરાતી ગીતો 2:40. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6:00 સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના ગીતો પૌરવી દેસાઈના સ્વરમાં. કાર્યક્રમ યુવાણી 6:30 અને કાર્યક્રમ ગામનું ચોરો 7:22 આ બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ 9:15. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે ગીતકાર અને સંગીતકાર પ્રેમ ધવન પર. કાર્યક્રમ છાયા ગીત 10:00 અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાય રાત 10:30. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન AIR NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

કાર્યક્રમના પ્રારંભમાં બિરાદરી ફિલ્મ માટે મોહમ્મદ રફીનો સ્વર હમણાં જ આપણે સાંભળ્યો. પ્રેમ ધવન લિખિત ગીતને સંગીત મળ્યું ચિત્રગુપ્તનું.

અબ હિન્દુસ્તાની ફિલ્મનું શીર્ષક ગીત મુકેશ અને સાથીઓના સ્વરમાં આપણે સાંભળ્યું. પ્રેમ ધવન લિખિત ગીતને સંગીત આપ્યું ઉષા ખન્નાએ.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે કાબુલીવાલા ફિલ્મ માટે મન્ના ડેનો સ્વર સાંભળ્યો. પ્રેમ ધવન લિખિત ગીતને સંગીત આપ્યું સલીલ ચૌધરીએ. મનોરંજન કાર્યક્રમના પ્રારંભમાં આજે આપણે ગીતકાર, સંગીતકાર, નૃત્ય નિર્દેશક અને અભિનેતા પદ્મશ્રી પ્રેમ ધવનના સ્મૃતિદિન નિમિત્તે તેમની ફિલ્મોના કેટલાક યાદગાર ગીતો માણ્યા. મનોરંજન કાર્યક્રમનો દોર ચાલુ રહેશે તે પહેલાં સાંભળીએ આ પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. આજનો એપિસોડ એ લોકોના નામે છે જેમના હાથમાં હુનર છે પરંતુ બજાર સુધી પહોંચવાનો રસ્તો નથી.
0: આજનો એપિસોડ એ યુવાનોના નામે છે જેઓ નોકરી માટે લાઈનમાં ઉભા છે પણ તેમની પાસે પ્રૂફ નથી.
1: અને આજનો એપિસોડ એ મહિલાઓના નામે છે જેઓ ઘરની અંદર ઘણું બધું સંભાળે છે પરંતુ બહાર પોતાની ઓળખ બનાવવા માંગે છે.
0: આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક જગ્યાએ એક સવાલ પૂછવામાં આવે છે. સવાલ બહુ નાનો છે પરંતુ તેનો બોજ બહુ મોટો છે. કેવી રીતે? તો આવો સાંભળીએ.
2: તમારી પાસે કોઈ સ્કિલ સર્ટિફિકેટ છે?
3: ના સર, સ્કિલ તો નથી, પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે હું બહુ મહેનતથી કામ કરીશ. હું દરેક કામ જલ્દી શીખી જાઉં છું.
2: તમારી દરેક વાત સાચી છે અકરમ, પરંતુ અમને અમારી કંપની માટે એક સ્કિલ્ડ માણસની જરૂર છે.
3: સર, તમે મને એક તક આપો.
2: ના અકરમ, તમે મને જણાવ્યું કે તમે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છો અને દરેક જગ્યાએ તમને સ્કિલ વિશે પૂછવામાં આવે છે. અફસોસ કે તે છતાં પણ તમે અત્યાર સુધી કોઈ સ્કિલ શીખી નથી. શું આ તમારી કાબિલિયત પર સવાલ નથી? તમારી અવેરનેસ પર સવાલ નથી? જાઓ, પહેલા સ્કિલ શીખીને આવો.
3: ઓકે સર. આજે ફરી ઇન્ટરવ્યુ હતો, ફરી એ જ સ્કિલ છે. હવે તો હું સમજી ગયું છું કે સ્કિલ વગર મને ક્યાંય નોકરી નહીં મળે. આજ પછી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપું જ્યાં સુધી કોઈ સ્કિલ શીખી નહીં લઉં. પરંતુ કેવી રીતે, ક્યાંથી? કંઈક તો કરવું જ પડશે. ઘરે જઈશ તો બધા ઉમ્મીદથી એક જ સવાલ પૂછશે, શું થયું, અને મારો ચહેરો બધું જણાવી દેશે.
4: બેટા, શું થયું? ચહેરો કેમ ઉતરેલો છે? શું આજે પણ નોકરી નહીં મળી?
3: અમ્મી, મહેનતથી શું થાય જ્યારે કાગળ નથી હોતા?
5: કાગળ ફક્ત કાગળ નથી હોતા બેટા, આજના સમયમાં એ જ તારો ભરોસો બને છે. મારું માનો તો પહેલા સ્કિલ સર્ટિફિકેટ લો ક્યાંકથી અને પછી જુઓ કેવી રીતે તમારું કામ થાય છે. આજથી જ વાયદો કર પોતાની જાત સાથે કે જ્યાં સુધી સ્કિલ સર્ટિફિકેટ નહીં હોય ત્યાં સુધી તું નોકરી માટે ક્યાંય નહીં જાય.
3: તમે સાચું કહો છો અબ્બુ, હું વાયદો કરું છું કે પહેલા કંઈક શીખીશ પછી નોકરી તપાસ કરીશ.

0: અક્રમ એકલો નથી, લાખો યુવાનો સામે આ જ પડકાર છે. હુન્નર જોઈએ, પરંતુ હુન્નરને ઓળખ પણ જોઈએ.
1: આ જ પડકારનો જવાબ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન, પીએમ વિકાસ.
0: આ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે, જેનો ઉદ્દેશ અલ્પસંખ્યક સમુદાયના લોકોને કૌશલ્ય, શિક્ષણ, ઉદ્યમિતા અને નેતૃત્વ દ્વારા વધુ સારા રોજગાર અને વધુ સારી આવકનો રસ્તો આપવાનો છે.
1: પીએમ વિકાસ યોજના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીના સામાજિક આર્થિક સશક્તિકરણ પર કેન્દ્રિત છે. આ યોજના 5 જૂની યોજનાઓને એકીકૃત કરે છે. યોજનાઓની શરૂઆત જાન્યુઆરી 2025 થી થઈ છે.
0: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો પર આધારિત છે. પહેલો છે ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે પારંપરિક કૌશલ્ય. બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે બિન પારંપરિક કૌશલ્ય. ત્રીજો છે વિમેન લીડરશીપ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ, એટલે કે મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા. અને ચોથો છે એજ્યુકેશન, યાને શિક્ષણ.
1: પીએમ વિકાસમાં મહિલાઓ માટે નેતૃત્વ અને ઉદ્યમિતાનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિલાઓને નિર્ણય ક્ષમતા, સંવાદ કૌશલ્ય, નાણાકીય સમજ અને નાના ઉદ્યમની યોજના બનાવતા શીખવે છે.
0: અહીંથી જ બીજ સખી જેવી અવધારણા સામે આવે છે, જ્યાં મહિલાઓ ન માત્ર પોતે આગળ વધે છે, પરંતુ બીજી મહિલાઓને પણ વ્યવસાયમાં માર્ગદર્શન આપવા સક્ષમ બને છે.
1: જ્યાં મહિલાઓ પોતાના કામને નાનું નથી સમજતી, પોતાના કામની કિંમત નક્કી કરે છે અને ગ્રાહક સાથે આત્મવિશ્વાસથી વાત કરે છે. હવે બદલાવ આવી રહ્યો છે, જ્યાં મહિલાઓ પોતાની સાથે જ વાયદો કરી રહી છે. અમે શીખીશું અને આગળ વધીશું.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: પીએમ વિકાસ નો શિક્ષણ ઘટક આવા યુવાનો માટે NIOS ના માધ્યમથી અભ્યાસ પૂરો કરવાની તક આપે છે, જેથી તેઓ નોકરી અને તાલીમ બંને માટે યોગ્ય બની શકે.
1: હવે ચાલો એક કારીગરની દુનિયામાં. તેના હાથ પેઢીઓથી એ જ કલાકામ કરતા આવ્યા છે, પરંતુ બજાર બદલાઈ ગયું છે. ટ્રેડિશનલ સ્કિલિંગ નો ઉદ્દેશ્ય માત્ર જૂની રીતો શીખવવાનો નથી, તેનો ઉદ્દેશ્ય છે પરંપરાને આધુનિક બજાર સાથે જોડવી, ડિઝાઇન સુધારવી, ગુણવત્તા વધારવી અને વેચાણના નવા રસ્તા ખોલવા. આ વાત જૂના કારીગરોએ પણ સમજવાની જરૂર છે.
3: અબ્બુ, પહેલા આપણી કઢાઈ અને કારીગરીની બહુ માંગ હતી, પરંતુ હવે કામ જ નથી મળી રહ્યું.
4: બેટા, આપણું કામ જૂનું જરૂર છે, પરંતુ તેની કિંમત હંમેશા રહેશે. બસ આપણે નવા જમાનાની સાથે ચાલવું પડશે.
5: સર, મેં સાંભળ્યું છે કે સરકાર કારીગરોને ટ્રેનિંગ અને મદદ આપી રહી છે, કદાચ તેનાથી અમારું કામ ફરીથી આગળ વધી શકે.
4: હા, તમે સાચું સાંભળ્યું છે. સરકારની પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના હેઠળ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડવાની સુવિધા આપવામાં આવી રહી છે.
3: સર, શું આમાં અમારા જેવા યુવાનો પણ તાલીમ લઈ શકે છે?
4: બિલકુલ. આ યોજનાનો ઉદ્દેશ્ય જ એ છે કે યુવા પેઢી પોતાની વિરાસતને અપનાવે અને તેને આધુનિક બજાર સાથે જોડે.
5: સર, મહિલાઓ માટે પણ કઈ સુવિધા છે?
4: હા, આ યોજનામાં મહિલાઓ માટે વિશેષ તાલીમ અને સ્વરોજગારની તકો પણ આપવામાં આવી રહી છે.
3: શાબાના, હવે આપણે પણ શીખીશું કે પરંપરાગત કારીગરીને આધુનિક ડિઝાઇન અને ઓનલાઇન બજાર સાથે કેવી રીતે જોડવી.
5: હા, જો આપણે સામાન ઓનલાઇન વેચશો તો આપણે વધારે લોકો સુધી પહોંચી શકશું
3: અને આપણી કલા દુનિયાભરમાં ઓળખાશે.
0: થોડા જ મહિનામાં આરિફ અને શબાનાએ તાલીમ પૂરી કરી. હવે તેમની કલાને નવું બજાર મળી ચૂક્યું હતું. તેમના બનાવેલા સામાનના ઓનલાઇન ઓર્ડર મળવા લાગ્યા હતા.
1: તેમને ફરી એકવાર ગર્વ થયો કે તેમના પૂર્વજોની વિરાસત ફરીથી ચમકી રહી છે.
0: એકવાર અમે તમને ફરી જણાવી દઈએ કે નોન ટ્રેડિશનલ સ્કિલિંગનો અર્થ છે એવા કૌશલ્ય જે આજની કંપનીઓ અને ઉદ્યોગોને જોઈએ છે.
1: આ તાલીમ બજારની માંગ મુજબ હોય છે, જેથી ટ્રેનિંગ પછી નોકરી મળવાની સંભાવના મજબૂત થાય છે. જેમ કે ટ્રેનિંગ પછી અક્રમની નોકરી મળવામાં સરળતા થઈ.
0: પીએમ વિકાસમાં તાલીમ અને શિક્ષણ માટે 100% કેન્દ્રીય ફાઇનાન્સની જોગવાઈ છે. એની સાથે જ ઉદ્યમિતા અને આગળ વધવા માટે ક્રેડિટ લિંકની દિશામાં NMDFC જેવી સંસ્થાઓ દ્વારા મદદનો માર્ગ જોડવામાં આવે છે, જેથી તાલીમ પછી લોકો પોતાનું કામ શરૂ કરવા વિશે વિચારી શકે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: ઘણીવાર સૌથી મોટો સવાલ એ હોય છે કે ટ્રેનિંગ ક્યાં થશે, સુવિધાઓ ક્યાંથી આવશે અને સેન્ટર કેવી રીતે મજબૂત થશે.
1: પીએમ વિકાસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તંભ PMJVK સાથે કન્વર્જન્સ માધ્યમે જોડાય છે, જેથી અલ્પસંખ્યક બહુમતી

0: વિસ્તારોમાં જરૂરી માળખું વિકસિત કરી શકાય.
1: પીએમ વિકાસ એ એવા ભારતનું ચિત્ર છે જ્યાં વારસા યાને વિરાસતને સન્માન મળે છે અને આધુનિકતાને અવસર.
0: આ યોજના એવા ભારતની દિશા છે જ્યાં અલ્પસંખ્યક સમુદાયના યુવાનો અને મહિલાઓ માત્ર લાભાર્થી નથી હોતા, પરંતુ વિકાસની કહાનીના નાયક બને છે.
1: હુનર જ્યારે તાલીમ મેળવે છે ત્યારે તે રોજગાર બની જાય છે,
0: અને જ્યારે રોજગાર આવે છે ત્યારે ઘરમાં આત્મવિશ્વાસ આવે છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો એપિસોડ. આવતા એપિસોડમાં એક વધુ વિષય પર વાત કરીશું. જાણીશું કે કેવી રીતે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અલ્પસંખ્યક સમુદાયના વિકાસને લઈને પૂરી પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.

0: છે
1: અને જ્યારે રોજગાર આવે છે ત્યારે ઘરમાં આત્મવિશ્વાસ આવે છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો એપિસોડ. આવતા એપિસોડમાં એક વધુ વિષય પર વાત કરીશું. જાણીશું કે કેવી રીતે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અલ્પસંખ્યક સમુદાયના વિકાસને લઈને પૂરી પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.
0: હવે આપની વિદાય લઈએ.
1: નમસ્કાર.

શ્રોતાઓ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી નું ભાગ પાંચમો પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

શ્રોતાઓ, આપ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન માણી રહ્યા છો. હમણાં જ આપણે શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં દિલ ચાહતા હૈ ફિલ્મનું ગીત સાંભળ્યું. જાવેદ અખ્તરના શબ્દો અને સંગીત શંકર અહેસાન લોયનું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ફરી એકવાર આજ ગીતકાર અને સંગીતકારની રચના, મોહિત ચૌહાણ અને અલીસા મેન્ડોન્સાના યુગલ સ્વરમાં. ફિલ્મનું નામ છે જિંદગી ના મિલેગી દોબારા.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: હાઈવે આ ફિલ્મ માટે એ આર રહેમાનના સ્વર અને સંગીત નિર્દેશનમાં હમણાં જ આપણે ઇરશાદ કામિલના શબ્દો સાંભળ્યા. શ્રોતાઓ માણી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો.

શ્રોતાઓ, હમણાં જ આપણે અનુક્રમે ફિલ્મ તમાશા માટે લકી અલીનો સ્વર અને ત્યારબાદ જબ વી મેટ માટે ઉસ્તાદ સુલતાન ખાન અને શાનને સાંભળ્યા. ઇરશાદ કામિલના શબ્દો, સંગીત એ આર રહેમાન અને પ્રીતમનું.

શ્રેયા ઘોષાલ અને અનુપમ રોયના સ્વરમાં ફિલ્મ પીકુનું ગીત, અને ત્યારબાદ અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના સ્વરમાં કેદારનાથ ફિલ્મનું ગીત હમણાં જ આપણે માણ્યું. શબ્દકાર અનુક્રમે અનુપમ રોય અને અમિતાભ ભટ્ટાચાર્ય, અને સંગીત અનુપમ રોય અને અમિત ત્રિવેદી. શ્રોતાઓ, આપ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સાંભળી રહ્યા છો.

0: મનોરંજન કાર્યક્રમના અંતમાં મોહિત ચૌહાણના સ્વરમાં રોક સ્ટાર ફિલ્મનું ગીત ઇરશાદ કામિલ લિખિત હમણાં જ આપણે સાંભળ્યું. સંગીત આપ્યું એ આર રહેમાને. શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: એની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: મીડિયમ વેવ 370 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. રજૂ કરે છે ગુજરાતી ફિલ્મ સંગીત.

શ્રોતાઓ, કાર્યક્રમના પ્રારંભમાં સૌમ્ય જોશીના શબ્દો, મેહુલ સુરતીના સંગીત નિર્દેશનમાં, આદિત્ય ગઢવી અને સાથીઓના સ્વરમાં આપણે સાંભળ્યા ફિલ્મનું નામ હેલારો. શ્રોતાઓ સાંભળ્યા છે ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની

0: ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

જેસલ તોરલ ફિલ્મની આ પ્રાચીન રચના દિવાળીબેન ભીલ અને ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં આપણે માણી. સંગીત અવિનાશ વ્યાસ,

ફિલ્મ કલાપીની રચના હમણાં જ આપણે સાંભળી. રચના પણ કલાપીની, સ્વર મહેન્દ્ર કપૂરનો, સંગીત અવિનાશ વ્યાસનું. આપ માણી રહ્યા છો ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. કાર્યક્રમમાં આગળ સાંભળીએ અવિનાશ વ્યાસના ગીત સંગીતમાં ફિલ્મ કાદુ મકરાણીનું ગીત, મુખ્ય સ્વર આશા ભોસલેએ.

મળેલા જીવ આ ફિલ્મ માટે મન્ના ડે અને સાથીઓનો સ્વર હમણાં જ આપણે સાંભળ્યો. ગીત અને સંગીત અવિનાશ વ્યાસ. સાંભળીએ આજના ગુજરાતી ફિલ્મ સંગીત કાર્યક્રમનું છેલ્લું ગીત.

પાતળી પર મારા ફિલ્મ માટે પ્રફુલ્લ દવે અને ઉષા મંગેશકરનો યુગલસ્વર હમણાં જ આપણે સાંભળ્યો. ગીત અને સંગીત અવિનાશ વ્યાસ. શ્રોતાઓ માણી રહ્યા હતા ગુજરાતી ફિલ્મ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. કાર્યક્રમ અહીં પૂરો કરીએ. થોડી જ પળોમાં હવે પછીનો કાર્યક્રમ આપ સાંભળશો, જે અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર અડગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને નમન કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સંકલ્પ અને તત્પરતાનું એક સશક્ત પ્રતીક છે. સરહદ સુરક્ષા દળે કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં કેફી પદાર્થના 10 પેકેટ કબજે કર્યા. વલસાડમાં નાસિકના આંતરરાજ્ય ચોર સમૂહના 2 મુખ્ય સાગરીતની ધરપકડ. પોલીસે 34 લાખ રૂપિયાનો માલસામાન કબજે કર્યો. પાટણમાં ભણવાના અધિકાર એટલે કે આરટીઈના પ્રથમ રાઉન્ડ હેઠળ 883 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. જીએસઆરટીસી માટે ઓનલાઈન પેમેન્ટ બન્યું આશીર્વાદરૂપ. 30% આવક ડિજિટલ પેમેન્ટથી થાય છે. દિલ્હી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2026ની યજમાની કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં નવી શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષથી વધુ વયના શ્રમિકો માટે નિઃશુલ્ક વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ આજે મુંબઈના પ્રવાસે. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂતો અને નિકાસકારોની સમસ્યાઓ ઉકેલવા પ્રતિબદ્ધ. પશ્ચિમ બંગાળમાં નવરચિત ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ આ શનિવારે રવિન્દ્ર જયંતિ નિમિત્તે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. યુવાનોમાં ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ ખેલકૂદ દિવસની ઉજવણી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તર પ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ ઓમ શાંતિ ઓમ ફિલ્મનું ગીત કે કે નો સ્વર. સંગીત છે વિશાલ શેખરનું, બોલ છે વિશાલના.

0: આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સાંભળીએ હવે સન ઓફ સરદાર ફિલ્મનું ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. સંગીત હિમેશ રેશમિયાનું, બોલ છે સમીર અંજાના.
1: બિછડ કે તુજસે અબ મુજે મરના હૈ, યે તજુર્બા ઇસી જિંદગી.

સાંભળીએ હવે ચલતે ચલતે ફિલ્મનું ગીત, અભિજીત અને સાથીદારોનો સ્વર. સંગીત આદેશ શ્રીવાસ્તવનું, બોલ છે જાવેદ અખ્તરના.

સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત અપને ફિલ્મનું. સોનુ નિગમ, જયેશ ગાંધી, જસપિંદર નૈરુલા અને સાથીદારોનો સ્વર. સંગીત હિમેશ રેશમિયાનું, બોલ છે સમીરના.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકાર

0: सूर संगा
1: संगा
0: આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12 અને 2 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922 3858490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતમાં ફરિયાદ

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા જગજીત સિંહના સ્વરમાં ગઝલ. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ. 7 મે 1861ના રોજ કલકત્તામાં થયો હતો જન્મ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા અને સાહિત્ય ક્ષેત્રે

આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોની હિંમત અને દ્રઢ નિશ્ચયને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંદૂર અભિયાન દેશના દુશ્મનોને હંમેશા સશસ્ત્ર દળોની અદમ્ય પ્રહાર શક્તિની યાદ અપાવશે. કેરલમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફે રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકેના વડા એમ કે સ્ટાલિને કહ્યું, તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. મણિપુરમાં ઉગ્રવાદી સંગઠનોના અનેક કેડરની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત. બાંગ્લાદેશમાં ગત 24 કલાકમાં ઓરીના રોગચાળાથી વધુ 7 બાળકના મોત. મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિર સામે કુકડાની પ્રતિમાઓ સ્થાપિત. શક્તિપીઠની શોભામાં વધારો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્ષમાં 24,000થી વધુ દર્દીઓને 2.39 કરોડ રૂપિયાના ઇન્સ્યુલિન ઇન્જેક્શન નિઃશુલ્ક અપાયા. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવ્યું. આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઉત્તરપ્રદેશમાં સાંજે 7:30 વાગે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. શ્રોતાઓ, બનારસ ઘરાના કે પ્રસિદ્ધ તબલા વાદક પંડિત નકુલ મિશ્ર સંગીત કે દિગ્ગજો કે પરિવાર સે આતે હૈ. નૃત્ય, ગાયન ઓર વાદ્ય સંગીત મેં બહુમુખી તબલા વાદન કે લીએ જાને જાતે હૈ. નૃત્ય, ગાયન ઓર વાદ્ય સંગીત મેં બહુમુખી તબલા વાદન કે લીએ જાને જાતે હૈ. પંડિત નકુલ મિશ્ર એક કલાકાર ઓર ગુરુ હૈ. ઉન્હોને આકાશવાણી અમદાવાદ સે ટોપ ગ્રેડ તબલા વાદક કે રૂપ મેં સેવાનિવૃત્તિ લી હૈ. પંડિતજી, સ્ટુડિયો મેં આપકા સ્વાગત હૈ.
1: ધન્યવાદ ઉત્કર્ષ ભાઈ, બડા આનંદ હુઆ મુજે ઇસ શુભ અવસર પે આપ લોગોને આમંત્રણ દિયા ઓર બહોત ખુશી કી બાત હૈ એસે હરસુદલા કે સમય મેં મુજે બુલાયા ગયા.
0: પંડિતજી, પહેલે આપ બતાઈએ આપકા તબલા વાદન કા સફર કહાં ઓર કૈસે શરૂ હુઆ?
1: જી, હમ લોગ બનારસ મેં હી રહેતે થે, જો કે હમારે પિતાજી ભી બહોત બડે તબલા વાદક થે, પંડિત નન્નુ મિશ્રા, જો કે પંડિત કંઠે મહારાજ જી કે શિષ્ય થે.
0: જી,
1: હમારે દાદા, હમારી પૂરી ફેમિલી મેં ભી કોઈ ભાઈ ડાન્સ કર રહા હૈ, કોઈ તબલા બજા રહા.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને શ્રોતાઓને કૃપા જીવરાજાની
1: અને ડોક્ટર ભાવના શિંગાડાના
0: નમસ્કાર. ભાવનાબેન, કાર્યક્રમની શરૂઆતમાં મને એક સરસ મજાની રચના યાદ આવે છે, શૂન્ય પાલનપુરીની.
1: અરે વાહ કૃપાબેન, તો આપણે એ રચનાથી જ શરૂઆત કરીએ.
0: એક દી સર્જકને આવ્યો કંઈ અજબ જેવો વિચાર,
1: હા,
0: દંગ થઈ જાય જગત એવું કરું સર્જન ધરાર.
1: ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક.
0: મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી.
1: પંચભૂતો મેળવી એ સર્વનું મંથન કર્યું, પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું, એમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું.
0: વાહ, ખરેખર ખૂબ જ એક ગૂઢ અર્થવાળી આજે કાવ્ય રચના આપણે માણી.
1: હા,
0: અને એમ કહીએ કે આજે નારી છે, મહિલાઓ છે,
1: હા,
0: એનું સમાજમાં સ્થાન એટલું બધું સમયાંતરે બદલતું રહ્યું છે કે એના વિશે આપણે સમાજમાં ઘણીવાર જાગૃતિ હોતી નથી. એટલે ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સંગઠનો એવા હોય છે કે જે નારી ઉત્થાન માટે કાર્યરત હોય છે.
1: બરાબર છે, અને એ પણ પાછી એક વિશેષ નારી જેને ચલાવતી હોય છે.
0: હા
1: કૃપાબેન, આજે આવા જ કંઈક વિશેષ નારી વ્યક્તિત્વને બહેનો સમક્ષ પ્રસ્તુત કરવા આપણે જઈ રહ્યા છીએ, બરાબર ને?
0: તો આપણા સ્ટુડિયોમાં આવી પહોંચ્યા છે પ્રફુલ બાળા શુક્લ,
1: જેઓ વઢવાણથી આપણી સાથે અહીંયા બહેનોને પ્રેરણા આપવા અને એમની સાથે વાતો કરવા માટે પહોંચ્યા છે. મહિલા ઉત્થાનની ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે એમની પાસેથી જાણવાની છે અને પ્રેરણા લેવાની છે.
0: તો પ્રફુલ બાળાબેન, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: થેન્ક યુ.
1: પ્રફુલ બાળાબેન એટલે એક નિવૃત્ત પ્રોફેસર, પોતાની કોલેજની એ પ્રવૃત્તિઓ અને કાર્યકાળ આપણી વચ્ચે એ વર્ણવે એ પહેલા અત્યારે એ સુંદર મજાની જે પ્રવૃત્તિઓ કરે છે એ સંસ્થાનું નામ આપી દઉં, વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ વઢવાણ.
0: જી, તો પ્રફુલ બાળાબેન, આપની અહીં સુધી પહોંચવાની યાત્રા આપ જ અમને વર્ણવો કે આપે શરૂઆત કેવી રીતે કરી અને આપને આ કાર્યમાં આવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી.
2: કૃપાબેન, જીવનમાં આપણે એક લક્ષ્ય લઈને આવીએ, આપણે હંમેશા એવું રહે કે કંઈક કરવું જોઈએ. એમાં સ્વામી વિવેકાનંદજીનો સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ, આ જે સૂત્ર છે એ અમારા ઘરમાં એવું આત્મસાત થઈ ગયું હતું કે બાલ્યાવસ્થાથી જ મારી સંસ્કાર ઘડતર થયું અને મારા પિતાશ્રી જિલ્લાના પોલીસ વડા હતા, બહુ જ નિડર, નિર્ભીક અને ઈમાનદાર. અને મારા માતૃશ્રી એ મારા પ્રેરણા સ્ત્રોત્ર, એ ઉદ્યમશીલ અને ઉર્મિશીલ, એ વિધવા ત્યક્તા જરૂરતમંદ બહેનોની બહુ જ વાત્સલ્ય ભાવ સાથે સેવા કરે, એમને સહાય કરે. એમાંય તે સગર્ભા બહેનો કોઈ બીમાર

0: હોય તો એની એવી મમતાભરી માવજત કરે. આ બધું મેં બાલ્યાવસ્થામાં નજરે નિહાળેલું. ત્યારે એમ થાય કે અનાસક્ત ભાવે બા આ લોકોની સેવા કરે છે, એ સાચી વાત છે કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ છે. એટલે આ સંસ્કાર બાલ્યાવસ્થાથી જ મારા પહેલાની અંદર આત્મસાત થયા અને ત્યારથી સેવાકીય પ્રવૃત્તિના બીજ રોપાઈ ગયા.
1: બરાબર.
0: માતા પિતા કાયમ કહેતા કે તમે જીવનમાં એવું કંઈક કરો કે તમને આત્મસંતોષ મળે. સૌથી વધુ જો જીવનનું સારવામાં સારું પેલું સુખ હોય તો આત્મસંતોષ.
2: સાચી વાત.
0: આત્મસંતોષ છે ને એ તમે સેવા કરો. પિતાશ્રી કહેતા કે ગામની અંદર કોઈ બેન દુખિયારી આવે ને તમારું ઘર બતાવે કે અહીંયા તમે જાઓ, અહીંયા બેન તમને મદદ કરશે. તો કોઈને તમે શાંતિથી સાંભળો, એને ખવડાવો, એને તમે કપડા લત્તા આપો તો એ બેન રાજી થશે. પણ તમે એ બેનને પગભર કરો, એને આત્મનિર્ભર બનાવો, એને ઓશિયાળાપણું એની લાચારી દૂર કરો, એને ખુમારીથી આત્મસન્માન સાથે જીવતા શીખવાડો, એવું કામ કરો ને તો મને બહુ ગમે.
1: એટલે
0: મેં જીવનમાં નક્કી કર્યું મારે લગ્ન નથી કરવા. મારે આ જે બાપુજીના આવા સરસ મને આદર્શ ભર્યા વિચારો મળ્યા, બાનું મેં નજરે આવી માવજત જોઈ અનાસક્ત ભાવે સેવાની, તો હું મારા જીવનને એવો મોડ કેમ ન આપું.
1: બરાબર.
0: કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જ્યારે હું અંગ્રેજી એમ એ સેકન્ડ ક્લાસ પાસ થઈ 1972માં લેક્ચરર તરીકે એમ્પિશા કોમર્સ કોલેજમાં જોડાયું. મેં 30 વર્ષ લેક્ચરરશીપ કરી અને છેલ્લા 10 વર્ષ હું પ્રિન્સિપાલ બની. મારી કર્તવ્ય નિષ્ઠા જોઈને મને મેનેજમેન્ટે, મારું નામ તો છઠ્ઠું હતું, મારાથી 5 સિનિયર હતા, પણ વિદ્યાર્થીઓ સાથેની જે મારો પ્રેમભાવ, વિદ્યાર્થીઓમાં રહેલી જે શક્તિઓ છે એને બહાર લાવવા માટે જે હું એ લોકોને ઉત્સાહ આપતી, એમનામાં રસ લેતી, એ કારણે મને પ્રિન્સિપાલશીપ મળી હતી. મેં કોઈ દિવસ ટ્યુશન નથી કર્યા, હું ઇંગ્લિશની લેક્ચરર હતી. પણ હું એવું માનતી કે આપણા લેક્ચર દ્વારા જ વિદ્યાર્થીઓ તૈયાર થાય, એને સ્પેશિયલ કોચિંગ ટ્યુશન ક્લાસના ખોટા ખર્ચા નહીં કરાવવાના. મારા કોલેજના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને સારા ઓરેટર બનાવ્યા, સારા કલાકાર બનાવ્યા, સારા સંગીતકાર બનાવ્યા. આ રીતે એ વિદ્યાર્થીઓની હિડન ટેલેન્ટ એને એક પ્લેટફોર્મ આપ્યું અને સાઇન આઉટ કર્યા.
1: એમની આંતરિક શક્તિઓને બહાર લાવવા આપે પ્રયત્ન કર્યો અને આપનો કોલેજ કાર્ડ અને પ્રવૃત્તિઓ એ રીતે શરૂ થઈ. પણ હાલ આપ જે મહિલા ઉત્થાનની પ્રવૃત્તિઓ કરો છો
0: એના ઉપર
1: એના વિશે થોડું કહો.
0: કોલેજમાં એનએસએસ દરમિયાન વિદ્યાર્થીઓને આપણે સેવા, એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમ, તો સેવાની વાતો કરીએ પણ આપણે સેવા નક્કર સ્વરૂપે શું કરીએ. તો મને એમ થયું કે આ બહેનોને, જરૂરતમંદ મહિલાઓને આપણે આત્મનિર્ભર બનાવવા કંઈક નક્કર પ્રવૃત્તિ કરવી જોઈએ. એટલે મારા ઘરે મારા વિચારો ધરાવતી શિક્ષિત તથા જે સારી ગૃહિણીઓ હતી જેને આવી પ્રવૃત્તિમાં રસ હતી એવી 11 બહેનોની મીટિંગ કરી. એટલે અમે વિધવા ત્યાગતા જરૂરતમંદ બહેનો પર ફોકસ કર્યું. તો આ બહેનો શું કરી શકે, તો કે ખાખરા, પાપડ, વડી, અથાણા, મસાલા આવું બધું બનાવે, તો લેટ અસ સ્ટાર્ટ ફૂડ પ્રોસેસ યુનિટ. અને એ રીતે બધાએ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન, એટલે 101 કાઢીને 1111નું કોન્ટ્રીબ્યુશન થયું અમારું ભંડોળ થયું. એમાંથી અડદની દાળ ને ઘઉંનું કટાની લાવ્યા, એમાંથી ખાખરા પાપડની બન્યા. બહેનો એમના ઘરે કરે પણ બહાર આવીને કરવા તૈયાર નહોતા. એની હારે મેં કાઉન્સિલિંગ કર્યું. અહીંયા તો તમને કોઈક દિવસે જ રોજગારી મળે. કોઈ ગ્રાહક આવે કે મને પાપડ કિલો બનાવી દો કે ખાખરા બનાવી દો, તમે અહીંયા સંસ્થા અમે બનાવીએ છીએ એમાં તમે આવશો, તમે દરરોજે દરરોજ તમને જેટલું કામ કરશો એટલું મહેનતાણું આપશું અને તમે દરરોજ ત્યાં સારું એવું કમાઈ શકશો. આજે મને કહેતા આનંદ થાય છે કે 5 બહેનોથી શરૂઆત કરેલી સંસ્થા, આજે 200 બહેનો મારી સંસ્થામાં કામ કરે છે. એટલું જ નહીં પણ 40 વર્ષની વિકાસ યાત્રામાં 30,000 મહિલાઓને અમે જુદા જુદા વ્યવસાયલક્ષી તાલીમ કોર્સમાં તૈયાર કર્યા. એમાં ફૂડ પ્રોસેસથી સ્ટાર્ટ કર્યું હતું, પછી અમે કમ્પ્યુટર તાલીમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમનો સંપર્ક કર્યો અને અહીંયાથી અમે આવા લોકોને બહેનોને શીખવાડી શકીએ, એટલે કોમ્પ્યુટર ક્લાસ છે, પછી એવી રીતે સીવણ ક્લાસ છે, એમાં ડ્રેસ ડિઝાઇનિંગ છે, પછી ટાઈંગ

ડાઈંગ છે, બેઝિક નર્સિંગ છે, મોબાઈલ રિપેરિંગ છે. ઇવન ગામડામાં અમે એન્ટરપ્રિનરમાં એ લોકોને વર્મી કમ્પોઝનું પણ શીખવાડ્યા. આ બધા કોર્સિસ તાલીમો આપી, તાલીમ આપી તૈયાર કર્યા પછી અમે બેન્કોનો સંપર્ક કર્યો કે ભાઈ અમે બહેનોને તૈયાર કરી છે, તાલીમ આપી છે, એને બહેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવો છે, તમે લોન સહાય ના આપો. મને કહેતા આનંદ થાય છે, અત્યાર સુધીમાં અમે 1 કરોડ રૂપિયાની લોન આ બહેનોને સાધન સહાય લેવા માટે આપેલી, અને આ સાધનો દ્વારા એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરે. સુરેન્દ્રનગરમાં 10 બ્લોક છે, 10 તાલુકા, એમાં જુદા જુદા તાલુકા.

0: તમે લોન સાઈ ના આપો. મને કહેતા આનંદ થાય છે, અત્યાર સુધીમાં અમે 1 કરોડ રૂપિયાની લોન આ બહેનોને સાધન સહાય લેવા માટે આપેલી, અને આ સાધનો દ્વારા એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરે. સુરેન્દ્રનગરમાં 10 બ્લોક છે, 10 તાલુકા, એમાં જુદા જુદા તાલુકામાં અમે લખતર તાલુકામાં સ્વસહાય જૂથ દ્વારા દૂધ મંડળીઓ બનાવી, ધ્રાંગધ્રા તાલુકામાં અમે ટાઈંગ એન્ડ ડાઈંગ, વઢવાણની અંદર બાંધણી બંધનનો બંધેજ ઉદ્યોગ બહુ જોરદાર છે, ત્યાં અમે 350 બહેનોને તૈયાર કરી. અહીંયા લખતરની અંદર આ દૂધ મંડળીઓની બહેનો 15,000-20,000 દર મહિને કમાય છે, અને દર વર્ષે એમને 3 લાખનું દરેક મંડળી દીઠ બોનસ મળે છે. એવી જ રીતે કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને યુનિવર્સિટી, આ બધાની અંદર. એવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં અમે દર્દીઓને જમાડીએ છીએ. એવી રીતે પછાત કલ્યાણ છાત્રાલયો જે છે, જે ગવર્મેન્ટના પહેલાંથી ચાલે છે, ત્યાં એવા 5 છાત્રાલયોમાં અમારી સંસ્થાની ફૂડ પ્રોસેસમાં તૈયાર થયેલી કુકિંગ કેટરિંગમાં એ જ બહેનો રસોઈ કરીને જમાડે છે. વિદ્યાર્થીઓને અને દર્દીઓને જમાડતા સંતોષ અમને થાય છે. આજે ક્વોલિટી ફૂડ અમારું મુખ્ય એ છે કે બહેનોને આત્મનિર્ભર બનાવવી તાલીમ આપીને, અને ગ્રાહકને તાજો શુદ્ધ વ્યાજબી ભાવે ખોરાક.
1: વાહ, એટલે સમયાંતરે જે જરૂરી હોય એવું શિક્ષણ પણ અપાવ્યું, અને જે સ્ત્રીઓમાં બધામાં અલગ અલગ કોઈક ને કોઈક ખૂબી હોય.
2: હા, રસોડું છે એને લોહીમાં ભળેલું હોય તો એને બહાર લાવીને
1: આત્મનિર્ભર બનાવી.
0: બેન ત્યાં સુધી કામ કર્યું, અનુરાધા બેન માલે અમારું કામ જોઈને એમ કીધું કે તમે હજી એક વધુ કામ તમને સોંપું છું. તો કીધું બોલો બેન. તો કે દેહ વિક્રયનું કામ કરતી બહેનોને તમે નોર્મલ લાઈફમાં ન લાવી શકો. કીધું કેમ નહીં.
1: વાહ,
0: એ ચેલેન્જ પણ અમે ઉપાડી, અને એ બહેનોને અમે બ્યુટિશિયનનો કોર્સ, ડ્રેસ ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, વેસ્ટમાંથી બેસ્ટ કરવું, મહેંદીના, એ બહેનોને 10 લાખનું સ્ટાઈપન્ડ અપાયું, અને એ 350 બહેનો આકાશ જિલ્લામાંથી જુદા જુદા પહેલામાંથી એ લોકોને સીવણના સંચા અપાયા હતા. એટલે એક વખત હું કહું કે વેન યોર ઇન્ટેન્શન ઇઝ ગુડ ધેન એવરીથિંગ ઇઝ ગુડ. તમને સમાજનો સાથ મળે છે. અને ધનજીભાઈ પટેલ, એમણે 5 કરોડની પ્રોપર્ટી છેલ્લા 10 વર્ષથી કોઈ પણ લખાણ નહીં, કોઈ પણ કરાર નહીં, કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ વિના તમે સેવાકીય કામ કરો છો અને આ જગ્યા વાપરો. ને અહીંયા મોટું અમારું 100x50નો એમણે ડાઇનિંગ હોલ બનાવી દીધો છે. એવી જ રીતે અમે 50 જાતના નમકીન્સ બનાવીએ છીએ.
2: ખૂબ સરસ બેન, તમે આ બધી પ્રવૃત્તિઓ તો કરો જ છો, પણ સાથે મને લાગે છે કે કૃપાબેન, બહેનોને બહાર આવવા માટે પરિવારનો સહયોગ ખૂબ જરૂરી છે.
1: તો આપના પરિવારનો આપના આ કાર્યમાં, આપની આ યાત્રામાં કેવો સહયોગ રહ્યો?
0: મારા પરિવારમાં હું આપને કહું તો ખૂબ સપોર્ટ છે, મોરલ સપોર્ટ, એવી જ રીતે ઇકોનોમિકલ સપોર્ટ. અત્યારે આ સંસ્થા અમે માનદ સેવા આપીએ છીએ, બાય ધ લેડીઝ, ઓફ ધ લેડીઝ, ફોર ધ લેડીઝ, મહેનતાણા વગેરે. એટલે તો અમારી પાસે સર્ટી છે કે આ સંસ્થા રો મટીરિયલ લાવે, પ્રોડક્ટ કરે, સેલ કરે, પણ વેપારી નથી. બીકોઝ વી આર નોટ બેનિફિશરીઝ. બેનિફિશરીઝ કોણ છે? જે બિલો પોવર્ટી છે, એને એબોવ પોવર્ટી લાવવા માટે અમે આ અભિયાન ચલાવીએ છીએ.
2: ખૂબ સરસ. ગરીબી રેખા હેઠળ જીવતી બહેનોને એ ઉપર લાવવા માટેના પ્રયત્નો કરે છે બેન, હે ને કૃપાબેન? પણ પરિવારમાં સમજ અને સંપ પણ જરૂરી છે.
1: એટલે આપની સાથે અનેક બહેનો જોડાયેલી છે એમ આપે વાત કરી, કે ઘણા બધા ગામોની અને ઘણી બધી ક્ષેત્રની મહિલાઓ આપની સાથે જોડાયેલી છે. તો એમને આપની સાથે કેવા અનુભવો, આપને એમની સાથે કેવા રહ્યા, અને આ દરમિયાન આપને એવા કોઈ અનુભવો થયા હોય સારા ખરાબ, અથવા એમની જે દુઃખ દર્દ સમજવાની ઘણીવાર આપને મોકો મળ્યો હોય, તો એ વિશે આપના કોઈ અનુભવો હોય તો એ અમને જણાવો.
0: મને એવું લાગે છે
1: જી
0: કે શિક્ષિત બહેનો હોય, એણે સમાજમાં જો એની પાસે સમય હોય તો એણે આ બહેનો જે ખૂબ જ મજૂરી કામ કરે છે, ખૂબ જ ગરીબીમાં જીવે છે, એના તરફ એણે પોતાનો થોડો ફાજલ સમય આપીને એ લોકોના દુઃખ દર્દ જાણવાનું કર્યું. મને અમે વન સ્ટોપ સેન્ટર ચલાવતા હતા તો કોઈ બેન સુઈસાઈડ કરવા જતી હતી કેનાલ પાસે, એના બે બાળકોને

0: ત્યારે ત્યાં કોઈ ને ખ્યાલ આવ્યો કે રાતના 10:30 એક કલબાઈ બે નાના બાળકોને લઈને નર્મદા કેનાલ પાસે જઈ રહી છે, નક્કી કંઈક અનિચ્છનીય લાગે છે. એણે 181 ફોન કર્યો અભયમને, અને ત્યારે રાતના 12 અમારી સંસ્થામાં એ બેન બે બાળકો સાથે આવી ત્યારે એને પૂછ્યું, ત્યારે એણે કીધું કે મારો પતિ મેં મહેનતથી કમાયેલી જે પૈસા હતા એ લઈને ભાગી ગયો છે ને હું દુઃખી છું. મેં સાસરીમાં ફોન કર્યો તો મને કોઈ સપોર્ટ મળ્યો નહીં. મારા પિયર મારો ભાઈ મજૂરી કરે, મા બાપ બિચારા વૃદ્ધ, હવે હું ક્યાં જાઉં? નીચે ધરતી ઉપર આ મારું કોઈ નહીં. આવી બેન બિચારી એને જીવન ટૂંકાવવા પ્રયત્ન કરતી, પણ આ સંસ્થાએ અમારી સંસ્થાએ એને ઇટ્સ અ કાઇન્ડ ઓફ શોર્ટ સ્ટે હોમ, એક જ જગ્યાએ મેડિકલ એઇડ, કાઉન્સેલિંગ, પોલીસ પ્રોટેક્શન અને એના બાળકો સાથે અઠવાડિયું અમારે ત્યાં રહી. દરમિયાન અમે એના માતા પિતાને બોલાવ્યા અને એના ભાઈને કીધું કે ભાઈ તારી બેન છે, તું એને એના સાસરે મજૂરી કરીને જીવન જીવતી હતી, તારા ઘરે મજૂરી કરશે પણ તું એ બેનને રક્ષણ આપ, ભાઈની ફરજ છે. આવા તો બેન હું આપને કહું તો એક ને અસંખ્ય બનાવું. એક બેન એ 65 એના પતિએ આત્મહત્યા કરી લીધી. હવે એ બેન બિચારી સાવ પેલી થઈ ગઈ, ક્યાં જવું? અમે એને મળ્યા અને કીધું આવ બેન, આ સંસ્થામાં છે ને ઓલ આર સેલિંગ ઇન ધ સેમ બોટ ઓફ સફરિંગ, કારણ કે અમારે અહીંયા 70% વિધવા બહેનો કામ કરે છે. એની સાથે તું કામ કરીશ, તારું મન મોકળું થશે, તું કમાતી થઈશ ને તો તને ચોક્કસ તારી રીતે તને જીવન જીવવા જેવું લાગશે, તું આવ, તારું મન ત્યાં પ્રફુલ્લિત થશે. અને એને ખૂબ અમે સમજાવી, 2-4 મળ્યા પછી બેન આવી. આપને જણાવતા આનંદ થાય કે 5 સંસ્થામાં કામ કર્યા પછી એ એક દિવસ આવી મને કે બેન, મેં દવા આવો બેન, હું યાત્રા કરીને આવી, હું રામેશ્વર જઈ આવી, હું કાશી વિશ્વનાથ જઈ આવીને આપના માટે પ્રસાદ લઈને આવી છું. આ એના જીવનનો બદલાવ. એટલે હું જો આપને કહું ને તો આવા તો સેંકડો જીવનમાં બદલાવ આવ્યા છે, અને આ એમની આંખોમાં જે ચમક, એનો પ્રેમ, એ જ મારો સૌથી મોટો એવોર્ડ છે. મને એવું લાગે કે આપણે એવોર્ડ લેવાની ક્યાં જરૂર છે? આત્મા સો પરમાત્મા, એના જીવનમાં બદલાવ આવ્યો, એને જીવન જીવવા જેવું લાગ્યું, એનો આત્મવિશ્વાસ વધ્યો, એ સ્વનિર્ભર બની ગઈ, ખુમારીથી જીવી શકે. એ એક માણસનું જીવન તમે જીવવા જેવું છે એવું એને અહેસાસ થાય, અને સંસ્થા એને કમ્ફર્ટ્સ આપે, એને હૂંફ આપે, એને પ્રેમ આપે. અમે દર વર્ષે આ બધાને પ્રવાસ કરાવીએ છીએ. અમારું અત્યારે 4.5 કરોડનું ટર્નઓવર છે. 1111 માંથી અમે 4.5 કરોડ સુધી પહોંચી ગયા, અને 50 લાખ દર વર્ષે મહેનતાણા પેટે ચૂકવીએ છીએ. મારે 25 જણાનો કર્મચારીઓનો સ્ટાફ છે. આ જે 200 બહેનો તો અત્યારે ઓલરેડી કામ કરે છે, 30,000 મહિલાઓ આત્મનિર્ભર બની. આ જે બહેનો છે ને એને અમે આખું ગુજરાત સૌરાષ્ટ્ર બધા તીર્થસ્થાનો ને એનો પ્રવાસ કરાવ્યા છે, પણ એમને ઈચ્છા હતી કે બેન ગંગા સ્નાન કરવું છે. કીધું ચોક્કસ, તો બધાને હરદ્વાર, ઋષિકેશ, દિલ્હી દર્શન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મસૂરી બધું જ બતાવ્યું. આમ જીવનમાં કે તમે આનંદ વહેંચો, જેમ વહેંચો ને એમ પરમાત્મા તમારી અંદર રહેલો પરમાત્મા તમને એટલા આનંદ વિભોર કરી દેશે. આઈ હેવ સરેન્ડર માય ગ્રીન કાર્ડ, મારો ઓલ ફેમિલી, હું મારા બા બાપુજી સાથે અહીંયા વઢવાણમાં રહેતી હતી. મારા ભાઈએ મારું ગ્રીન કાર્ડ લીધું કે નાની બેન છે, એકલી છે, સિંગલ છે, તો પછી અમને તારી ચિંતા થાય. મેં કીધું મારું કાર્યક્ષેત્ર અહીંયા છે, મારું આત્મા અહીંયા છે. હું 10 યુએસએ ગઈ છું.
1: અચ્છા.
0: મેં ગ્રાન્ડ યુરોપનો 21 દિવસનો પ્રવાસ કર્યો છે. મેં અલાસ્કાની ક્રુઝ લીધી છે. હું સુખી છું, ખૂબ આનંદ છે, પણ જે આનંદ મને અહીંયા મળે છે એની તો લે કઈ ન. મને પેલા પૂછે ઇઝ ધેર એની ફોર્સ, નો નો ઇટ્સ માય વિલિંગનેસ બીકોઝ આઈ લવ ઇન્ડિયા, આઈ એમ વર્કિંગ હિયર. તો કે ઇટ ડઝન્ટ મીન કે અમે તમને વિઝા, બટ માય ઓલ રિલેટિવ્સ ધેર, સો આઈ હેવ ટુ ગો સમટાઈમ્સ ધેર, કોઈ પ્રસંગ હોય તો. ઓકે, અમે 10 નો વિઝા તમને આપીએ છીએ.
1: એટલે તમે માત્ર તમારા પરિવાર પૂરતું જ તમારી લાગણીઓ સીમિત નથી, પણ કેટલો મોટો પરિવાર તમે બનાવ્યો છે, અને એની સાથે તમને જે આનંદ અને જે સંતોષ મળે છે એ ખરેખર એક પ્રેરણાદાયી છે. અને તમારી જે યાત્રા છે એ આમ કહીએ ને તો એમણે ખૂબ સરળતાથી કહી દીધું, પણ એ ખૂબ અઘરી રહી છે.
2: અઘરી છે, ખૂબ જ અઘરી છે. પોતે એક સફળ વ્યક્તિત્વ નિખાર્યું છે અને એની સાથે સાથે અન્ય બહેનોને પણ પ્રેરણા આપી અને એના વ્યક્તિત્વના વિકાસ માટે

0: કાર્યશીલ રહે છે એ ખરેખર નોંધનીય છે, પ્રશંસનીય છે.
1: એટલે સ્ત્રી સશક્તિકરણ એટલે માત્ર એમને શિક્ષણ ન આપવું, પણ સામાજિક છે, આર્થિક છે, અને હું તો કહું આધ્યાત્મિક એ ક્ષેત્રે પણ જીવન કેવું જીવવા યોગ્ય છે એની સાચી સમજ ખરેખર પ્રફુલ્લાબેન બાળા આપ આપો છો, અને સમાજમાં એક ખરેખર દ્રષ્ટાંત રૂપ છે આપનું જીવન અને આપની પ્રવૃત્તિઓ.
2: થેન્ક યુ. અમે ચેરિટી ફંડ રાખ્યું છે 3.5-4 લાખ દર વર્ષે આ બહેનોના બાળકોને શૈક્ષણિક સહાય
1: જી
2: અને એ લોકોને મેડિકલ એડ આપી. અમને FCR પણ મળેલું છે, ATG તો છે જ, પણ ફોરેન કન્ટ્રીબ્યુશન, કારણ કે મારા પરિવારનું જ સૌથી મોટું યોગદાન કે બેન આ કામ કરે છે અને આપણા વતનમાં કરે છે, એટલે 5-7 લાખ રૂપિયા દર વર્ષે મારા પરિવાર તરફથી. કામની સુવાસ છે,
1: બરાબર.
2: આપણે કેવા જવું નથી પડતું કે વી આર ડુઈંગ ધીસ એન્ડ ધીસ. એક મને સંતોષ છે એ કે સમાજમાં સારા વિચારોને જો કાર્યાન્વિત કરો ને તો સમાજ સાથ આપે જ છે.
1: વાહ,
0: ખૂબ સરસ બેન. હવે સમાજમાં કોઈ બેનને આપની સંસ્થાની કંઈ જરૂર પડી કે આપની સલાહની જરૂર પડી તો એ આપનો સંપર્ક કઈ રીતે કરે, એ માટે આપનો સંપર્ક નંબર જરૂરથી જણાવો તો
2: જરૂર મને આનંદ થશે.
0: તો કૃપાબેન, જે બહેનોને આ સંસ્થાની જરૂર પડે કેવી રીતે અને કેમ સંપર્ક કરી શકાય એની માહિતી આપણે આપી દઈએ.
1: ચોક્કસ. તો આમની જે સંસ્થા છે વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, એમના મેનેજર શ્રી છે ધર્મેન્દ્રભાઈ દવે,
0: બરાબર.
1: એમનો નંબર આપણે સૌને આપીએ અને જે કોઈને જરૂર પડે તે ચોક્કસ ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. તેમનો નંબર છે 99-50-43-072.
0: 99-50-43-072.
1: તો આપનો સમય ફાળવીને આપ અહીં સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી બહેનોને, મને લાગે છે કે ઘણા નવા રસ્તાઓ પણ મળ્યા હશે અને ઘણી પ્રેરણા પણ મળી હશે, તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

0: તો આટલું સરસ આપણે પ્રેરણાદાયી વાતો કરી ભાવનાબેન, તો આપણી સાથે પ્રફુલ બાળાબેન પણ છે અને સર્વે શ્રોતાઓ છે, તો આપણે સરસ મજાનું એક ગીત સાંભળીને છૂટા પડીએ.
1: ચોક્કસ.

0: with several senior leaders and members of the cabinet, attended the swearing-in ceremony held at Gandhi Maidan in Patna. Prime Minister Modi also held a roadshow in Patna, drawing a large crowd along the route. And with that, we end this news bulletin.
1: આજ આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું. સોનાલી વાડેકરને સાંભળીએ. રચના છે કબીર સાહેબની.

સોનાલી વાડેકરને આપ સાંભળી રહ્યા હતા. કબીર સાહેબની રચના હતી. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંધુરને એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનૌમાં મુકાબલો. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળ કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. રત્નેશ સદા, કુમાર શૈલેન્દ્ર, શીલાકુમાર, કેદાર પ્રસાદ ગુપ્તા અને લખેન્દ્ર કુમાર રોશને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા, જ્યારે નિશાંતકુમાર, વિજયકુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, લેસી સિંહે મંત્રી પદના શપથ લીધા. આ ઉપરાંત નીતીશ મિશ્રા, રામકૃપાલ યાદવ, અશોક ચૌધરીએ શપથ લીધા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ભારતીય સેનાએ આજે ઓપરેશન સિંધુરની પહેલી વર્ષગાંઠ પર એક વીડિયો જાહેર કર્યો. તેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતની સુવ્યવસ્થિત, સટીક અને અસરકારક કાર્યવાહીને દર્શાવાઈ છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા સંદેશમાં દેશની દ્રઢ પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો અને દેશના સાર્વભૌમત્વ તથા નાગરિકોની સુરક્ષા પ્રત્યે પોતાના પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
1: इस बहुआयामी अभियान ने आतंकवादी खतरों को प्रभावी ढंग से निष्क्रिय कर दिया. पाकिस्तानी आक्रामकता को रोका और आतंकवाद के प्रति भारत की शून्य सहिष्णुता नीति को दृढ़ता से लागू किया. इस अभियान का उद्देश्य आतंकवाद के अपराधियों और योजनाकारों को दंडित करना और सीमा पार आतंकी ढांचे को नष्ट करना था. इस अभियान के परिणाम स्वरूप 9 प्रमुख आतंकी शिविरों का विनाश, 11 पाकिस्तानी हवाई अड्डों पर हमला और कई प्रमुख आतंकवादियों का खात्मा हुआ. भानु प्रताप सिंह की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલા અભિયાન ઓપરેશન સિંધુરને એક વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ ભારતીય સેનાને નમન કર્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ છે. ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંધુર દરમિયાન અદ્વિતીય સાહસ, સટીકતા અને દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું, સુરક્ષા દળોએ પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રી મોદીએ ઓપરેશન સિંધુર આતંકવાદ વિરુદ્ધ ભારતના દ્રઢ પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષાના સંરક્ષણ પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમ પણ ઉમેર્યું.
2: Identify, track and punish every terrorist and their backer.
3: Terror or talk ek saath nahi ho sakta. Terror or trade ek saath nahi chal sakte. Aur pani aur khoon bhi ek saath nahi beh sakta.
0: તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દેશના સશસ્ત્ર દળોનું સાહસ અને સમર્પણ સતત રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઓપરેશન સિંધુર એક એવું અભિયાન રહ્યું જે હંમેશા આપણા દુશ્મનોને સેનાની શક્તિની યાદ અપાવતું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુરને આતંકવાદ અને રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમી તમામ શક્તિઓ સામેના અદમ્ય સંકલ્પનો નિર્ણાયક પુરાવો ગણાવ્યો. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું છે કે આપણા સશસ્ત્ર દળોની અતૂટ હિંમત અને બહાદુરીએ ખાતરી આપી કે આતંકવાદી નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા અને તેના નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળના

0: અદભુત શૌર્ય અને સાહસના પ્રમાણ ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોના શૌર્યને સન્માન આપવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોની સફળતા અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા દેશવાસીઓને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોફાઇલ પિક્ચર બદલવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડી પંજાબના મોહાલી અને ચંદીગઢમાં 12 સ્થળ પર તપાસ અભિયાન હેઠળ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી ગ્રેટર મોહાલી ક્ષેત્ર વિકાસ સત્તામંડળ GMADA પાસેથી જમીન ઉપયોગ પરિવર્તન પરવાના મેળવવા અંગે થયેલી છેતરપિંડી અને નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા નીતિન ગોહિલની તપાસ કરવામાં આવી રહી છે. તેમની ઉપર GMADA વેરાની ચૂકવણી ન કરનારા બિલ્ડરોની મદદ કરવા અને તેમને રાજકીય આશરો આપવાનો આક્ષેપ છે. તેઓ પંજાબના મુખ્યમંત્રીના વિશેષ કાર્ય પર તહેનાત અધિકારી રાજબીર ગુહમનના નજીકના સહયોગી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં નવા શ્રમ સંહિતા હેઠળ 40 વર્ષ અને તેનાથી વધુ વયના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક આરોગ્ય તપાસ પહેલનો પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદઘાટન કરતા શ્રી માંડવીયાએ કહ્યું ESIC હેઠળ આવરી લેવાયેલા લોકોની સંખ્યા એક દાયકામાં 7 કરોડથી વધીને 15 કરોડ થઈ છે.
1: आज से एक दशक पहले देश में केवल 30 करोड़ लोगों को सोशल सिक्योरिटी का कवरेज मिलता था, लेकिन 12 साल के बाद इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन के डायरेक्टर जनरल ने अनाउंसमेंट करा कि भारत में सोशल सिक्योरिटी कवरेज बढ़ के मोदी गवर्नमेंट के प्रयासों से आज देश में 94 करोड़ लोगों को सोशल सिक्योरिटी की कवरेज मिल रहा है.
0: કેરળમાં નવી સરકાર બનાવવા કોંગ્રેસ પક્ષ ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF રાજ્યની 140 વિધાનસભા બેઠકોમાંથી 102 બેઠકો જીતી છે. ચેન્નાઈથી તિરુવનંતપુરમ પહોંચ્યા બાદ રાજ્યપાલનો સંપર્ક કરાશે. બીજી તરફ તમિળનાડુ DMKના વડા MK સ્ટાલિને કહ્યું તેમનો પક્ષ રાજ્યમાં નવા પક્ષને અપાયેલા જનાદેશનું સન્માન કરે છે અને ફરીથી ચૂંટણી કે કોઈ બંધારણીય કટોકટી ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે તેમનો પક્ષ નવી સરકારની રચનામાં અવરોધ નહીં લાવે. અમેરિકાએ હોર્મુઝ સામુદ્રધુનીથી વાણિજ્યિક જહાજોની સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવી દીધું. સાઉદી અરેબે આ અભિયાનમાં સામેલ અમેરિકાના વિમાનોને મંજૂરી નથી આપી. સ્થાનિક માધ્યમોના અહેવાલ મુજબ રવિવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની આ જાહેરાત બાદથી સાઉદી અરબ અને અન્ય અખાતી દેશ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રમ્પે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી પરંતુ કોઈ સમજૂતી ન થઈ શકી. દરમિયાન ઇરાનના બંદર અને દરિયાઈ સંગઠને જાહેરાત કરી કે તેઓ હોર્મુઝ જળ માર્ગમાં વાણિજ્યિક જહાજોને દરિયાઈ ટેકનિકલ અને તબીબી સહાય સેવા પૂરી પાડવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો થશે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. લખનૌની ટીમ ઋષભ પંત અને બેંગલુરૂની ટીમ રજત પાટીદારની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ બેંગલુરૂની ટીમ ત્રીજા અને લખનૌની ટીમ 10મા ક્રમાંક પર છે. રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા અને મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ છે. 7 મે 1861ના રોજ કોલકાતામાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો. તેઓ ભારતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા હતા અને સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કાર મેળવનારા પહેલા બિન યુરોપિયન વ્યક્તિ હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આક્ષેપ લગાવતા કહ્યું ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂળ કોંગ્રેસ સરકાર દ્વારા ફેલાયેલી હિંસાની રાજનીતિનું વધુ એક ભયજનક ઉદાહરણ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આ ઘટનાને લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને તૃણમૂલની કોંગ્રેસ વિરોધ પક્ષની સરકાર દ્વારા નુકસાન પહોંચાડવાની સમજી વિચારેલું ષડયંત્ર ગણાવ્યું. બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળના રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રીએ કહ્યું દેશ આતંકવાદ અને તેના સમર્થકોનો નાશ કરવા પોતાના સંકલ્પ પર મક્કમ. પંજાબના મોહાલી

ચંદીગઢમાં બાર સ્થળ પર ઈડીનું તપાસ અભિયાન. અમેરિકાએ હોર્મુઝ સમુદ્રતુંડથી વાણિજ્યિક જહાજોને સુરક્ષિત બહાર કાઢવા શરૂ કરેલા અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને અટકાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે લખનૌમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ચિંતન શિબિર ગાંધીનગરના અડાલજ પાસેના ત્રિમંદિર ખાતે ચાલી રહી છે. 3 દિવસની આ ચિંતન શિબિરનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમાપન કરશે. 3 દિવસ દરમિયાન ચિંતન શિબિરમાં વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં નાગરિકોને મહેસૂલ વિષય સમસ્યાઓના સરળ અને ઝડપી ઉકેલ સહિતના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી રહ્યા છે. આ શિબિરના ઉદઘાટન પ્રસંગે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરથી માંડી મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ રાખવા ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકો સમસ્યાના ઉકેલની આશા લઈને આવતા હોય ત્યારે તેમની સાથે સહૃદય આભાર રાખવા અધિકારીઓને અપીલ કરી હતી. ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે પહેલગામ આતંકવાદી

0: હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાનને યુદ્ધ વિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશનને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. બીજા દિવસે પણ જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલી પાંખના વડાની નિમણૂંક પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આજના દિવસ દરમિયાન નામો પર ચર્ચા કરવામાં આવશે. આ નામો પર મહોર મારવામાં આવ્યા બાદ તેની જાહેરાત કરાશે. વલસાડ પોલીસે નાસિકની એક આંતરરાજ્ય ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીના સભ્યો કારમાં આવીને બંગલાઓને નિશાન બનાવતા હતા. આ ટોળકીના મુખ્ય બે સાગરીતોની ધરપકડ કરી 34 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું નાયબ પોલીસ અધિક્ષક બીએમ દવેએ જણાવ્યું.
1: બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીનવેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી આ પ્રકારની ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે.
0: દરિયાકાંઠાના વિસ્તારમાં આજે મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીકથી 2,27,00,000 રૂપિયાથી વધુનો માદક પદાર્થ મળી આવ્યો. પોલીસે કુલ 4.5 કિલો માદક પદાર્થ કબજે કર્યો છે, જે અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ કચ્છમાં ફરી એકવાર માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. સરહદ સુરક્ષા દળ બીએસએફએ ક્રિક વિસ્તારમાંથી આ પેકેટ કબજે કર્યા. કંડલા બંદરે ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વર્ષ 2022 બાદ પ્રથમ વખત અહીંથી મોટા પાયે ઘઉંની નિકાસ હાથ ધરાતા વેપાર અને બંદર પ્રવૃત્તિઓમાં નવી સક્રિયતા જોવા મળી છે. કુલ 22,000 મેટ્રિક ટન ઘઉં એમવી થેરેસા જહાજ મારફતે વિદેશ મોકલવામાં આવ્યા છે. આ નિકાસ માત્ર વેપારી પ્રવૃત્તિ પૂરતી સીમિત રહી નથી, પરંતુ બંદરની કામગીરી, આયોજન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધતી વિશ્વસનીયતાનું પણ પ્રતિબિંબ બની છે. લાંબા સમય બાદ ઘઉંની મોટાપાયે નિકાસ સફળતાપૂર્વક પૂર્ણ થતાં વેપારીઓ અને શિપિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આગની ઘટના ઘટી હતી. નેશનલ હાઇવે 48 પર એક હોટલ નજીક પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા, જેથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારનો સર્વિસ રોડ બંધ કરી દેવાયો હતો. આગના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નવસારી કોર્ટે બોગસ પ્રમાણપત્રોથી સરકારી નોકરી મેળવનારી મહિલાને 3 વર્ષની કેદ ફટકારી છે. વર્ષ 2007માં બોગસ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવનાર મહિલાને નવસારીની અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ ક્લાસ કોર્ટે 3 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે, જ્યારે સહ આરોપીનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હોવાથી તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રેવદ્રા ગામની રહેવાસી મહિલાએ વર્ષ 2007માં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અંતર્ગતની શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટે અરજી કરી હતી. તેણે રજૂ કરેલા બૃહદ ગુજરાત સંગીત સમિતિનું સંગીત વિશારદ બીએ પદવી વર્ષ 2006માં પ્રથમ પ્રયત્ને પાસ કરી હોવાના બનાવટી ગુણપત્રક અને સર્ટિફિકેટથી નોકરી મેળવી લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળી રહ્યું છે. ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, તેમ છતાં તાપમાન સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે 16% ભેજનું પ્રમાણ નીચું આવી 50% પહોંચ્યું છે. બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર ઘટતી જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકો જરૂરી કામ માટે જ બહાર નીકળવાનું પસંદ કરી રહ્યા છે. રાત્રે ઠંડક સહિત ફરવાના સ્થળે લોકોની ભીડ જોવા મળે છે. ગરમીની ઋતુની સાથે સાથે જ તાજેતરમાં ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક તેમજ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે પોરબંદરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાનજીને નૂતન વસ્ત્રો અને પુષ્પહાર સહિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભાવિકો હનુમાનજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને હનુમાનજીને શ્રીફળ, આંકડાની માળા સહિત શ્રદ્ધાપૂર્વક પ્રસાદ ધરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ પ્રસંગે બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 2 દિવસમાં રેકોર્ડ બ્રેક 10,000 રક્તની બોટલો એકત્રિત થઈ હતી. બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરે અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ગરમીની મોસમ વચ્ચે ગત મહિને પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાતા પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 26 એપ્રિલે મતદાન થયું હતું અને 28 એપ્રિલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે પોરબંદર માટે ખાસ બાબત એ હતી કે તે નવનિર્મિત મહાનગરપાલિકા તરીકે પ્રથમ વખત ચૂંટણીમાં ઉતર્યું હતું. ક્લબ ઓફ પોરબંદર દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ અનુલક્ષીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલના મંત્ર સાથે ક્લબ દ્વારા વર્ષોથી સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને ઇકો બ્રિક્સ બનાવવાની તાલીમ આપી માત્ર પ્લાસ્ટિકનો યોગ્ય ઉપયોગ જ નહીં પરંતુ પર્યાવરણ અને ગૌમાતાના સંરક્ષણ માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. પોરબંદર શહેરના પ્રથમ વખત નિઃશુલ્ક સર્જિકલ કેમ્પની સફળતા બાદ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા દર મહિને સર્જિકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું છે, જેમાં બીજી વખત યોજાયેલા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આ કેમ્પમાં 15થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. રાજ્યમાં એકમાત્ર પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ખાનગી હોસ્પિટલમાં તથા રૂપિયા 5,000 થી 50,000ના સર્જિકલ કેમ્પ દર મહિને વિનામૂલ્યે કરવામાં આવશે. પ્રથમ કેમ્પમાં જ 80 દર્દીઓના ઓપરેશનથી સફળ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અંતર્ગત 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓથી માંડીને સ્ટાફના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. પોરબંદરની સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીએન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમજ વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓ માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યને વધુ ગતિ અને ગુણવત્તા આપવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિએ કર્મચારી સોસાયટી ખાપટ તથા કસ્તુરબા ગાંધી સ્કૂલ નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા કામોની સ્થળ મુલાકાત લીધી હતી. હાલ ઉનાળાના કાળઝાળ તાપમાન અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કમિશનરે સ્થળ પર જ હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ખાસ સૂચનાઓ આપી હતી. હમણાં જ આપે પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ.

આપ સાંભળી રહ્યા હતા રાસબિહારી દેસાઈ અને સાથીઓને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સાંજના 5 થવા જઈ રહ્યા છે. અમારી આજની આ સાંધિકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, અભિવાદન. બરાબર 5 વાગે હિન્દીમાં, ત્યારબાદ 5 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

અશ્વિની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. સ્વરકાર ક્ષેમુ દિવેટિયા. સર્વપ્રથમ સાંભળીએ કવિ મણિલાલ દેસાઈની આ રચના. ગાયક છે પૌરવી દેસાઈ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને

0: ભરતી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સહ

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમના અંતમાં સાંભળીએ કવિ નરસિંહ મહેતાની આ રચના, ગાયક પૌરવી દેસાઈ, સ્વરકાર ક્ષેમુ દિવેટિયા.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીત કાર્યક્રમ અહીં સંપન્ન થયો. સ્વરકાર હતા ક્ષેમો દિવેટિયા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 યુવાણી તેમજ 7:22 ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 8 વાગ્યે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે ગીતકાર તેમજ સંગીતકાર પ્રેમ ધવન પર. 10 વાગ્યે છાયાગીત તેમજ 10:30 ઢલતી જાહેરાત. આવતીકાલે તારીખ 8 મે 2024 શુક્રવાર સવારે 6:10 ભક્તિ સંગીતની

0: મિત્રો, રેડક્રોસ વિશે વાત કરીએ તે પહેલાં શું તમે જાણો છો કે ભારતના આરોગ્ય ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે અને હજુ પણ કેટલા પડકારો છે? તો આવો આ રસપ્રદ વિષય પર ભારતનો આરોગ્ય ક્ષેત્રે વિકાસ, સિદ્ધિઓ અને પડકારો વિશે વધુ જાણવા માટે સાંભળીએ રુદ્ર શેઠ સાથે રાજેશ ખરાડીનો ઇન્ટરવ્યુ.
1: નમસ્કાર યુવા મિત્રો, આજના યુવાની કાર્યક્રમમાં આજે આપણી સાથે છે રુદ્ર શેઠ.
2: પ્રણામ
1: રુદ્ર શેઠ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે યુવાની કાર્યક્રમમાં રુદ્ર શેઠ જે આવ્યા છે એમના વિશે માહિતી આપું તો એ MBBSનો ફાઇનલ ઇયરનો અભ્યાસ કરી રહ્યા છે. તો આજે એમની પાસે આપણે માહિતી મેળવીશું આરોગ્યને લગતી જ. આપને બી ઉપયોગી થશે કે ભારતના આરોગ્ય ક્ષેત્રમાં જે છેલ્લા દાયકામાં કયા કયા મોટા પરિવર્તનો આવ્યા છે અને બીજી પણ એને સંલગ્ન બીજી માહિતી આપણે લઈશું. તો સૌથી પહેલાં આકાશવાણી સ્ટુડિયોમાં રુદ્ર શેઠ, આપનું સ્વાગત છે.
2: પ્રણામ.
1: સૌથી પહેલાં મારો પ્રશ્ન એ છે કે ભારતનું જે આરોગ્ય ક્ષેત્ર છે એમાં જો છેલ્લા દશકાની વાત કરીએ તો કયા કયા પરિવર્તનો આવ્યા છે એ અમારા મિત્રોને સૌથી પહેલાં સમજાવો.
2: જરૂર. મિત્રો, છેલ્લા દાયકામાં ભારતના આરોગ્ય ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યું છે તેને આપણે સાચા અર્થમાં એક શાંત પરંતુ શક્તિશાળી આરોગ્ય ક્રાંતિ કહી શકીએ. પહેલાં આપણા દેશમાં આરોગ્ય સેવાઓ મુખ્યત્વે શહેરો પૂરતી સીમિત હતી અને આ વ્યવસ્થા મોટે ભાગે બીમારી થઈ ગયા પછીની સારવાર પર નિર્ભર હતી. પરંતુ આજે આ દિશામાં મૂળભૂત બદલાવ આવ્યો છે અને હવે આપણી આરોગ્ય વ્યવસ્થા વધુ નિવારણલક્ષી, ડિજિટલ અને સર્વસમાવેશક બની રહી છે. આજે ભારત પાસે 2.17 લાખથી વધુ સરકારી આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જે ગ્રામ્ય વિસ્તારો સુધી સેવા પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સન 2018માં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના એક ઐતિહાસિક વળાંગ સાબિત થઈ છે. આ યોજના હેઠળ 50 કરોડ નાગરિકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ હોસ્પિટલ દાખલા નોંધાઈ ચૂક્યા છે. આ કારણે પ્રથમ વખત ગરીબ અને વંચિત વર્ગોને ખાનગી હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત સારવાર મળવા લાગી છે. ડિજિટલ ક્ષેત્રે પણ ભારતે ઝડપી છલાંગ લગાવી છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત 60 કરોડથી વધુ આભા હેલ્થ આઈડી બનાવવામાં આવ્યા છે અને 40 કરોડથી વધુ આરોગ્ય નોંધો ડિજિટલ રૂપે જોડવા

0: આવી છે. હવે દર્દીનો સંપૂર્ણ તબીબી ઇતિહાસ ક્ષણભરમાં ઉપલબ્ધ થઈ શકે છે, જેના કારણે સારવાર વધુ ઝડપી અને સચોટ બની છે. આ તમામ પ્રગતિઓ ભેગી કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારત હવે માત્ર બીમારીની સારવાર નથી કરતું, પરંતુ એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરી રહ્યું છે.
1: ખૂબ સરસ આપે આરોગ્ય ક્ષેત્રમાં જે જે ઉપલબ્ધિઓ છે એના વિશે તમે વાત કરી. હવે અમારા યુવા મિત્રોએ એ પણ જણાવો કે આપણા દેશે રોગ નિયંત્રણ ક્ષેત્રે કઈ મોટી સિદ્ધિ મેળવી છે, એનું ટૂંકમાં માહિતી આપો.
0: ચોક્કસ. ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં રોગ નિયંત્રણ ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે ને, તે સમગ્ર વિશ્વ આરોગ્ય સમુદાય માટે પ્રેરણાદાયી છે. સૌ પ્રથમ માતૃ અને બાળ આરોગ્ય વિશે વાત કરીએ તો ભારતમાં માતૃ મૃત્યુ દર 1990ની સરખામણીએ 83% ઘટ્યો છે. આ ઘટાડો નાનો નથી, આ લાખો માતાઓના જીવ બચાવવાની ગાથા છે. શિશુ મૃત્યુ દર 39 પ્રતિ 1000થી ઘટીને 28 પ્રતિ 1000 થયો છે, અને 5 વર્ષ નીચેના બાળ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મલેરિયા સામેની લડાઈ પણ ઉલ્લેખ કરવા જેવી છે. WHOના આંકડા મુજબ ભારતના મલેરિયાના કેસ 80%થી વધુ ઘટ્યા છે અને મૃત્યુ દરમાં 78% જેટલો ઘટાડો નોંધાયો છે. ક્ષય રોગ એટલે કે TBના ક્ષેત્રે પણ ભારતે 2015થી 2023 વચ્ચે 21% જેટલો ઘટાડો નોંધ્યો છે. ભારત સરકારે 2025 સુધીમાં TBને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે વૈશ્વિક લક્ષ્ય 2030 કરતાં 5 વર્ષ આગળ છે. રસીકરણ કાર્યક્રમ ભારતની સૌથી ઉજ્જવળ સફળતાઓ પૈકી એક છે. સ્વાતંત્ર્ય સમયે રસીકરણ આવરણ 20%થી ઓછું હતું, આજે તે 90%થી વધુ છે. ભારત 2014માં પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્રની એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. આ સૌ સિદ્ધિઓ ભારતના જાહેર આરોગ્ય ક્ષેત્રના સ્વાસ્થ્ય સંરક્ષકો, ડૉક્ટરો, નર્સો, આશા કાર્યકર્તાઓ અને નીતિ ઘડવૈયાઓની અથાગ મહેનતનું પ્રતિફળ છે.
1: રુદ્ર સર, આપે બહુ સરસ માહિતી આપી. હવે ગ્રામ્ય ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જે કયા કયા સુધારા થયા છે આપણા દેશમાં, એ વિશે થોડી માહિતી આપો.
0: ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રે ભારતે ઘણું સ્પષ્ટ આયોજન કર્યું છે. આયુષ્યમાન ભારત અંતર્ગત સ્થાપિત 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ ગ્રામ્ય ભારતની આરોગ્ય ધડકન બની ચૂક્યા છે. આ કેન્દ્રો હવે માત્ર ઓપીડી પૂરતા મર્યાદિત નથી, પરંતુ ત્યાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, કેન્સર સ્ક્રીનિંગ અને યોગ ઉપચાર જેવી સેવાઓ પણ ઉપલબ્ધ છે. 1.5 લાખથી વધુ આશા કાર્યકર્તાઓ ઘર ઘર જઈ આરોગ્ય શાસ્ત્રતા ફેલાવે છે. સગર્ભ માતાઓ અને નવજાત શિશુઓની ઘર આંગણે સંભાળ કરે છે. ટેલિમેડિસિન સેવાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ શહેરના નિષ્ણાત ડૉક્ટરો સાથે ઘર બેઠા સંવાદ કરી શકે છે, જે ગ્રામ નગર ભેદ ઘટાડીને ભારતના ગ્રામ્ય આરોગ્ય સેવા ક્ષેત્રે લાસ્ટ માઇલ ડિલિવરીની દિશામાં નક્કર પગલાં ભરી રહ્યું છે.
1: રુદ્ર, આપણે આ વાત કરી ગ્રામ્ય વિસ્તારના આરોગ્યની, બરાબર છે, અને ભારતની દુનિયાના દરેક દેશોમાં ગંભીર રોગો થતા હોય છે, તો આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં હાલમાં કયા રોગો એવા છે જે ચિંતાજનક છે અને એના માટે ભવિષ્યના પડકારો કયા કયા છે?
0: મિત્રો, ભારતમાં આજે સૌથી મોટો ખતરો બની ચૂક્યા છે બિન સંક્રામક રોગો એટલે કે NCDs. WHOના આંકડા અનુસાર ભારતમાં 60%થી વધુ મૃત્યુ હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર અને ફેફસાના રોગોથી થાય છે. ICMR 2023ના અભ્યાસના અનુસાર ભારતમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસ દર્દીઓ છે, જેના કારણે ભારત ડાયાબિટીસ કેપિટલ ઓફ ધી વર્લ્ડ ગણાવા લાગ્યો છે. વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલા COPD અને અસ્થમા જેવા રોગો લેન્સેટના અહેવાલ અનુસાર ભારતમાં વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો ભાર ધરાવે છે. TB હજી સંપૂર્ણ નાવાજ નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ઓળખ ફરી ઊભા કરી રહ્યા છે અને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એક ઉભરતો ભય છે. સૌથી ઓછી ચર્ચા પણ સૌથી ઊંડો ઘા એ છે માનસિક સ્વાસ્થ્ય. WHO અનુસાર ભારતમાં 7માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પ્રભાવિત છે, છતાં આ ક્ષેત્રે આજે પણ ખૂબ ઓછું ધ્યાન પામ્યું છે. ડૉક્ટર દર્દી ગુણોત્તર WHOના ધોરણ કરતાં ઓછો છે અને ગ્રામ શહેર વચ્ચેનું ડિજિટલ અંતર હજી ઘટ્યું નથી. આ પડકારો ઓળખવા એ જ ભવિષ્ય ઘડવાનો પ્રથમ ડગલું છે.
1: હવે આપના મતે જો ભારતે 2047 સુધી સ્વસ્થ ભારતનું ધ્યેય હાંસલ કરવું હોય તો કઈ રીતે ને કઈ દિશામાં કામ કરવું જોઈએ?
0: મિત્રો, 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનવા ઈચ્છે છે અને સ્વસ્થ ભારત એ તેનો અચૂક આધારસ્તંભ છે. નીતિ આયોગની હેલ્થ વિઝન 2047ની દૃષ્ટિ અનુસાર ભારતે યુનિવર્સલ હેલ્થ કવરેજ, ટેકનોલોજી આધારિત નિવારક આરોગ્ય અને ડિજિટલ ફર્સ્ટ હોસ્પિટલ વ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધવું જોઈએ. સૌ પ્રથમ ભારતે આરોગ્ય ખર્ચ GDPના ઓછામાં ઓછા 3% સુધી વધારવો જોઈએ, જે આ ક્ષણ 2% આસપાસ છે.

0: બીજું એઆઈ, બિગ ડેટા અને ટેલિમેડિસિનને ગ્રામ્ય સ્તર સુધી ઊંડો ઉતારી પ્રેડિક્ટિવ હેલ્થ કેરની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જ્યાં બીમારી આવે તે પહેલાં જ તેની ઓળખ થઈ શકે. ત્રીજું, માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, એનસીડી મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કંટ્રોલ, આ ત્રણ ક્ષેત્રે ઝડપી ધ્યાન અને રોકાણ જરૂરી છે. સૌથી મહત્ત્વ, આરોગ્ય એ માત્ર આરોગ્ય ખાતાની જવાબદારી નથી. શિક્ષણ, પોષણ, સ્વચ્છ પાણી, પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રામ વિકાસ, આ તમામ ક્ષેત્રો ભેગા થઈ સ્વસ્થ ભારતનું ભવ્ય ચિત્ર બનાવે છે. સ્વસ્થ ભારત માત્ર સારવારથી નહીં, પ્રિવેન્શનથી, ટેકનોલોજીથી અને સમાન પહોંચથી બને છે. જ્યારે ભારતનો છેલ્લો નાગરિક સ્વસ્થ હશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત ગણાશે.
1: ખૂબ જ સરસ માહિતી આપી આપે. હાલમાં તમે તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છો, પણ ખૂબ જ સારી રીતે તમે અમારા મિત્રોને સમજાવ્યું. એના માટે આકાશવાણી તરફથી, આકાશવાણી પરિવાર તરફથી, શ્રોતાઓ તરફથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: ધન્યવાદ.
2: આ સાથે રુદ્ર શેઠ સાથે રાજેશ ખરાડી દ્વારા

0: તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યો છું, પણ ખૂબ જ સારી રીતે તમે અમારા મિત્રોને સમજાવ્યું. એના માટે આકાશવાણી તરફથી, આકાશવાણી પરિવાર તરફથી, શ્રોતાઓ તરફથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
1: ધન્યવાદ.
2: આ સાથે રુદ્ર શેઠ સાથે રાજેશ ખરાડી દ્વારા લેવામાં આવેલ આ માહિતીસભર ઇન્ટરવ્યુ અહીં પૂર્ણ થાય છે. આશા છે કે તમને આમાંથી મહત્વપૂર્ણ જાણકારી મળી હશે. હવે આગળ વધીએ. મિત્રો, ઇતિહાસ હંમેશા ફક્ત યુદ્ધ અને રાજાઓની કહાની નથી. ઇતિહાસ ક્યારેક એક માણસ, એક ક્ષણ અને એક નિર્ણયથી બની જાય છે. ચાલો થોડું ઇતિહાસમાં જઈએ. વર્ષ 1859, ઇટલીના સોલફેરિનોમાં ભયંકર યુદ્ધ ચાલતું હતું. ત્યાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. હજારો સૈનિકો ઘાયલ પડ્યા હતા. આ દ્રશ્યો જોઈ ઉભો હતો હેનરી ડ્યુનાન્ટ. મિત્રો, હેનરી ડ્યુનાન્ટ ત્યાં ફક્ત એક વ્યાપારી ઉદ્દેશ્ય લઈ ગયા હતા, પરંતુ જ્યારે આંખ સામે ઘાયલ સૈનિકોની ચીસ સંભળાઈ ત્યારે વ્યાપારી ભૂલાઈ ગઈ. ડ્યુનાન્ટે ત્યાંની સ્ત્રીઓ અને ગ્રામજનોને ભેગા કર્યા, ઘાયલ સૈનિકોની સારવાર શરૂ કરી, ખોરાક પાણીનો ટેકો આપ્યો. તૂટી ફ્રટેલી બધા ભાઈઓ છે. ડ્યુનાન્ટના આ શબ્દોએ ઇટલિયન સ્ત્રીઓ ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો. સોલફેરિનો છોડ્યા પછી ડ્યુનાન્ટના મનમાંથી એક ઘાયલ ચહેરા ગયા નહીં. તેમણે જે જોયું તે દુનિયા સુધી પહોંચાડવા એક પુસ્તક લખ્યું, અ મેમરી ઓફ સોલફેરિનો. આ પુસ્તક માત્ર એક વાર્તા ન હતું, પરંતુ તે લોકો માટે એક સંદેશ હતો. આ વાંચીને યુરોપના ઘણા લોકો વિચારવા લાગ્યા. ડ્યુનાન્ટની વાત ખૂબ જ સીધી હતી. યુદ્ધ બંધ કરવું મુશ્કેલ હોઈ શકે, પણ ઘાયલ સૈનિકોને ભેદભાવ વગર સારવાર આપવી જોઈએ. આ વિચારથી પ્રેરાઈને 1863 જીનીવામાં 5 લોકો ભેગા થયા અને હેનરી ડ્યુનાન્ટના નેતૃત્વ હેઠળ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ એટલે કે ICRC શરૂઆત થઈ. આ માનવતાની દિશામાં એક મોટું પગલું હતું. પછી 1864 જીનીવા કન્વેન્શન થયું, જેમાં 12 દેશોએ મળીને એક નિયમ બનાવ્યો કે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને કોઈ પણ ભેદભાવ વગર સારવાર મળશે. આ સાથે એક ખાસ નિશાન પણ દુનિયામાં ઓળખાયું, સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ ક્રોસ. આ સ્વિટ્ઝરલેન્ડના ધ્વજના ઉલટા રંગો પરથી બનાવાયું છે. આ નિશાનનો અર્થ છે શાંતિ, મદદ અને સલામત જગ્યા. મિત્રો, હેનરી ડ્યુનાન્ટનો જન્મદિવસ એટલે 8 મે, આ જ દિવસે આજે વિશ્વ રેડક્રોસ દિવસ ઉજવાય છે અને 1901 પહેલો નોબેલ શાંતિ પુરસ્કાર પણ તેમને જ મળ્યો હતો. આજે પણ રેડક્રોસના મૂળ વિચારો એ જ છે, નિસ્વાર્થ સેવા અને માનવતા. મિત્રો, રેડક્રોસ ફક્ત જીનીવા સુધી સીમિત નથી, ભારત પણ તેની મહત્વપૂર્ણ કડી છે. 1920 ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એક્ટ હેઠળ તેની શરૂઆત થઈ હતી, જ્યારે ભારત સ્વતંત્ર પણ ન હતું. આજે ભારતના રાષ્ટ્રપતિ આ સંસ્થાના મુખ્ય પ્રમુખ છે. દેશભરમાં 700 વધુ જિલ્લા શાખાઓ છે. 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેનો ફેલાવો છે અને 1 કરોડથી વધુ લોકો સ્વયંસેવક તરીકે જોડાયેલા છે. COVID-19 દરમિયાન પણ તેના વોલેન્ટિયર્સે ખૂબ જ મહત્વની સેવા આપી હતી. 2001 ભૂકંપમાં રેડક્રોસે બચાવ અને રાહત આપી મહત્વની સેવા કરી હતી. ત્યારબાદ ગુજરાતના પૂર અને કેરળ, ઓડિશા, ઉત્તરાખંડ જેવી આપત્તિઓમાં પણ લોકોને ભોજન, સારવાર અને સહારો આપ્યો. મિત્રો, રેડક્રોસ ફક્ત સેવા નથી, તે માનવતા અને એકતાનું સાચું ઉદાહરણ છે. રેડક્રોસને ફક્ત એક રિલીફ ઓર્ગેનાઇઝેશન તરીકે જોવું પૂરતું નથી. આ એક વિચાર છે, એક વલણ છે, જે 7 મજબૂત સિદ્ધાંતો પર ઊભું છે. સરળ શબ્દોમાં કહીએ તો આ 7 પ્રિન્સિપલ્સ એ રેડક્રોસનું હૃદય છે. પહેલું, માનવતા, એટલે કે દરેક માણસમાં પહેલા માનવતા હોવી જોઈએ. કોઈ ઘાયલ હોય, કોઈ ભૂખ્યું હોય, ત્યાં ફક્ત મદદ જ મહત્વની છે. બીજું, નિષ્પક્ષતા, એટલે ધર્મ, જાતિ કે દેશ કંઈ જ વચ્ચે નથી આવતું. ત્રીજું, તટસ્થતા, રેડક્રોસ કોઈ રાજકારણમાં નથી પડતું, તેનું કામ ફક્ત સેવા કરવાનું છે. ચોથું, સ્વતંત્રતા, ભલે સરકાર સાથે કામ કરે પણ તેનો નિર્ણય અને મિશન પોતાનું જ હોય છે. પાંચમું, સ્વૈચ્છિક સેવા, અહીં કોઈ લોભ નથી, કોઈ જબરદસ્તી નથી, ફક્ત દિલથી કરેલી સેવા છે. છઠ્ઠું, એકતા, એક દેશ એક રેડક્રોસ, સાથે મળીને કામ કરવાનો ભાવ. અને સાતમું, સાર્વત્રિકતા, એટલે આખી દુનિયા એક પરિવાર છે. મિત્રો, જો તમે ધ્યાનથી જુઓ તો આ 7 સિદ્ધાંતો ફક્ત રેડક્રોસ માટે નથી, આપણા જીવન માટે પણ છે. જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે ભેદભાવ વગર કોઈની સાથે ઊભા રહીએ છીએ, ત્યારે આપણે પણ આ પ્રિન્સિપલ્સ જીવી રહ્યા હોઈએ છીએ. સાચી વાત છે કે જ્યારે આ 7 વિચારો જીવંત રહે છે ત્યારે જ માનવતા જીવંત રહે છે.

છે. તો ચાલો મિત્રો, આજે નક્કી કરીએ કે આપણે પણ આપણા રોજિંદા જીવનમાં આમાંથી ઓછામાં ઓછો એક સિદ્ધાંત જરૂરથી અપનાવીશું. કારણ કે બદલાવ મોટો હોવો જરૂરી નથી, દિલથી સાચું હોવું જરૂરી છે. મિત્રો, રેડક્રોસની આગળ વાત કરીએ તેના પહેલાં ચાલો એક સરસ મજાનું ગીત સાંભળીએ.

મિત્રો, આ કાર્યક્રમ ખાસ કરીને યુવાઓ માટે છે, તો એક સવાલ સ્વાભાવિક છે, રેડક્રોસ અને યુથ વચ્ચે કનેક્શન ક્યાં છે? ઘણા યુવાનોને એવું લાગે છે કે રેડક્રોસ તો માત્ર મોટી ઉંમરના લોકો માટેની સંસ્થા છે, પરંતુ સાચી વાત એનાથી એકદમ ઉલટ છે. આજે વિશ્વભરમાં રેડક્રોસના લગભગ 54% વોલેન્ટિયર્સ 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો છે. ભારતમાં પણ યુથ રેડક્રોસ દ્વારા કોલેજ અને યુનિવર્સિટીમાં યુવાઓ સક્રિય રીતે જોડાયેલા છે. મિત્રો, એક બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપો, ફર્સ્ટ એડ ટ્રેનિંગ શીખો અને રેડક્રોસ વોલેન્ટિયર બનીને સમાજમાં કંઈક બદલાવ લાવો. આ ફક્ત સેવા નથી, પરંતુ એક સારો કરિયર માર્ગ પણ બની શકે છે. સોશિયલ વર્ક, એનજીઓ અથવા યુએન જેવી સંસ્થાઓમાં આગળ વધવા માટે રેડક્રોસનો અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે. જો તમને રેડક્રોસ સાથે જોડાવવું હોય તો તે પણ ખૂબ જ સરળ છે. તમે indianredcross.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો, અથવા તમારા નજીકના IRCS ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચમાં જઈને સીધું જોડાઈ શકો છો. કોલેજમાં NCC કે NNS દ્વારા પણ રેડક્રોસ સાથે જોડાવાની તક મળે છે. એને શરૂઆત કરવા માટે સૌથી સરળ પગલું, બ્લડ ડોનેશન. મિત્રો, આ માત્ર ભારત સુધી સીમિત નથી, દુનિયાભરમાં 191 દેશમાં લગભગ 16 કરોડ વોલેન્ટિયર્સ રેડક્રોસ સાથે જોડાયેલા છે.

છે. આઈસીઆરસી 100થી વધુ કોન્ફ્લિક્ટ ઝોનમાં સક્રિય છે, જ્યારે આઈએફઆરસી દર વર્ષે લગભગ 4 કરોડ લોકોને ડિઝાસ્ટર રિલીફ પહોંચાડે છે. બ્લડ ડોનેશન માટે વર્લ્ડ બ્લડ ડોનર ડે એટલે કે 14 જૂન પણ ઉજવાય છે અને રેડક્રોસ તેના માટે સતત અભિયાન ચલાવે છે. એક રસપ્રદ વાત એ પણ છે કે આઈસીઆરસીને 3 વખત નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો છે, 1970, 1944 અને 1963માં. મિત્રો, વાત સાદી છે, યુવાનો પાસે એનર્જી છે, પેશન છે અને બદલાવ લાવવાની શક્તિ પણ છે. રેડક્રોસ એ શક્તિને સાચી દિશા આપે છે. આપણે પણ આ સફરમાં એક પગલું આગળ વધીએ અને હવે કાર્યક્રમને અંત કરીએ તે પહેલાં એક નાનકડો સંગીતમય વિરામ લઈએ.

આપણે એકબીજાની ઓળખીએ, સમજીએ અને મદદ કરીએ છીએ. આ સાથે હું ખુશી શાહ આપની વિદાય લઉં છું. ફરી મળીએ એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.

મિત્રો, 8 મે વર્લ્ડ રેડક્રોસ ડે ફક્ત કેલેન્ડર ડેટ નથી, આ તો એક રિમાઇન્ડર છે કે હ્યુમેનિટી નેવર ડાઈઝ ઇફ હ્યુમન્સ ચૂઝ ટુ સર્વ. આજે એક નાનો સંકલ્પ લઈએ, આ વર્ષે ઓછામાં ઓછું એક વખત બ્લડ ડોનેશન કરવું, નજીકના રેડક્રોસ કેમ્પમાં જોડાવવું અને ઓછામાં ઓછા એક મિત્રને આ વાત કહેવી. અંતમાં ફક્ત એટલું જ, દુનિયા ત્યારે જ સારી બને છે જ્યારે

મિત્રો, 8 મે વર્લ્ડ રેડક્રોસ ડે ફક્ત કેલેન્ડર ડેટ નથી, આ તો એક રિમાઇન્ડર છે કે હ્યુમેનિટી નેવર ડાઈઝ ઇફ હ્યુમન્સ ચૂઝ ટુ સર્વ. આજે એક નાનો સંકલ્પ લઈએ, આ વર્ષે ઓછામાં ઓછું એક વખત બ્લડ ડોનેશન કરવું, નજીકના રેડક્રોસ કેમ્પમાં જોડાવવું અને ઓછામાં ઓછા એક મિત્રને આ વાત કહેવી. અંતમાં ફક્ત એટલું જ, દુનિયા ત્યારે જ સારી બને છે જ્યારે આપણે એકબીજાને ઓળખીએ, સમજીએ અને મદદ કરીએ છીએ. આ સાથે હું ખુશી શાહ આપની વિદાય લઉં છું. ફરી મળીએ એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.

0: 373 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનાઓ. સૌપ્રથમ જાણીએ શું કરવું. તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. હવે જાણીએ શું ન કરવું. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિયજનો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ વિભાગની એક જ મોબાઇલ એપ્લિકેશન રાખવા અનુરોધ કર્યો. સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતિક ઓપરેશન સિંધુરનું આજે એક વર્ષ પૂર્ણ. રાજ્યમાં એચપીવી રસીકરણ અંતર્ગત 5 લાખથી વધુ દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી 2 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થ ઝડપાયો. અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે માવઠાની આગાહી. ગાંધીનગરમાં 3 દિવસથી ચાલી રહેલી મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આજે સમાપન થયું. આજે યોજાયેલા સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ વિભાગની એક જ મોબાઇલ એપ્લિકેશન રાખવા અનુરોધ કર્યો. તેમણે અધિકારીઓને જમીન સ્તરે કામ કરવા પણ ટકોર કરી.
1: એપ્લિકેશન્સ એ અલગ અલગ જિલ્લાના અલગ અલગ એપ્લિકેશન્સ બધા બંધ કરી લેવા જોઈએ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોડે લાગતા તમામ વિભાગો એની એપ્લિકેશન એક જ હોવી જોઈએ. જેની બેસ્ટ પ્રેક્ટિસિસ છે તેને સ્ટેટ લેવલ પર એની બેસ્ટ પ્રેક્ટિસિસ મોકલવી જોઈએ અને એ બેસ્ટ પ્રેક્ટિસિસને આપણે એ એક કોમન એપ્લિકેશનમાં લઈ આવવું જોઈએ, જેના કારણે એ આખા રાજ્ય માટે એક સરખો લાભ બધી જ જગ્યા પર મળી શકે.
0: સારા જમીન વહીવટ માટે સહયોગ, નવીનતા અને પરિવર્તનની થીમ સાથે આ ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં મહેસૂલી અધિકારીઓ જિલ્લા કલેક્ટરનું સામૂહિક ચિંતન મંથન થયું. ઓપરેશન સિંધુરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંધુર શરૂ કર્યું હતું. આ ઓપરેશન નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાનને યુદ્ધ વિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ, સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતાને દર્શાવી છે. નીતિ આયોગ દ્વારા IIM અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય 5 જાતીય સમાનતા અંગે વર્કશોપ યોજાઈ ગયો. આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ માટે ડેટા આધારિત નીતિઓ અને ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપ સમયની માંગ છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જણાવ્યું કે જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે. રાજ્યમાં એચપીવી રસીકરણ અભિયાન અંતર્ગત 5 લાખથી વધુ દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે મહિલાઓમાં થતા સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે દીકરીઓને સુરક્ષિત કરવા એચપીવી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતે 90% લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. તેમણે 14 વર્ષની દીકરીઓને સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક રસીનો લાભ લેવા પણ અનુરોધ કર્યો.
2: ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે, એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્યે રસી અપાઈ ચૂકી છે. 100એ 100% 14 થી 15 વર્ષની આ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી એ આપી દેવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે અને કામ કરવા માટે આગળ વધી રહ્યું છે.
0: સિલાઈ મશીન વેચવાના બહાને લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવનાર શખ્સને નવસારી સાયબર ગુના શાખાએ ઝડપી લીધો છે. પોલીસ આ શખ્સની આણંદ ખાતેથી ધરપકડ કરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં આ આરોપી સામે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 62 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના વાગરા પંથકમાં આવેલી એક ખાનગી કંપનીમાં અકસ્માત થતાં એક કર્મચારીનું મોત થયું છે. કંપની પરિસરમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશાયી થતાં ત્યાં ફરજ બજાવી રહેલા કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવેલી વિશાળ ફોટો પ્રદર્શન ગેલેરી પણ નિહાળી હતી. મુલાકાત બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી.
3: સરદાર વલ્લભ પટેલ કા જો ઉનકા મિશન થા જે 565 જો ગરજાત અંચલ થા ઉસકો મિલા દિયા ઉસમે સે કઈ સારી હમરા ઉડીસા કા ભી પ્રદેશ હૈ ઓર દેશ કે સારી હૈ ઓર ઇતના સી ટાઈમ મે ઓર ઉનકા ઇતના બડા વિઝન લેતે હુએ કામ કરને વાલા સરદાર વલ્લભભાઈ પટેલ કી નિશ્ચિત રૂપ સે આજ દેશ કો જૈસે જોડ દિયા જા રહા હૈ ઓર મોદીજી ઉસકો આગે લેતે હુએ સારા દેશ કો વિકસિત ભારત બનાને કા ઉનકા જો બહુત બડા સંકલ્પ લિયે હૈ. નિશ્ચિત રૂપ સે દેશ તો વિકસિત ભારત બનેગા હી.
0: રાજ્યના દરિયાકાંઠેથી આજે મોટા પ્રમાણમાં માદક પદાર્થ મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક દરિયાકાંઠેથી 2,27,00,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થ ઝડપાયો છે. પોલીસે 4.5 કિલોગ્રામથી વધુનો માદક પદાર્થનો જથ્થો કબજે કર્યો. આ અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં તપાસ પણ સઘન બનાવવામાં આવી રહી છે. 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા સોમનાથ સ્વાભિમાન પર્વ વારસા અને વિકાસ વચ્ચેનો સમન્વય દર્શાવે છે. ત્યારે આ ખાસ પ્રસંગે દેશભરમાંથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. દિલ્હીથી યાત્રાળુઓનું એક જૂથ અહીંની અત્યાધુનિક સુવિધાઓ જોઈને અભિભૂત થયું હતું. દિલ્હીથી આવેલા ભક્ત કપિલકુમારે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી.
4: બાબા કે દર્શન હમે બહુ અચ્છે લગે, યહાં પે બહુ સુરક્ષા થી હમે પ્રસાદ દિયા, VIP દર્શન કરાયા, ખિલાયા પિલાયા, મોજ કરા લિયા. યહાં પે યહાં ગુજરાત સરકાર ને હમારી બહુ સેવા કરી હૈ. એસી સુવિધા હમે ગુજરાત સરકાર ને એસી બસે દી હૈ, એસી રેલ મે બિઠાયા હૈ, એસી કમરે દી હૈ, એસી હોટલ મે અંદર બિઠાયા. સબ યે કિયા કી સોમનાથ બાબા કે દર્શન રોડ પટિયા મે વો રાત કો નાઈટ શો મે હમારા સ્વાગત કરા ઇન્હોને કી નાઈટ શો મે દિલ્હી જાયે હૈ. નઈ સરફ કા જો અમિત શાહ ને અભી પરસોં ચલાઈ, નઈ સરફ આયે હૈ સોમનાથ.
0: સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા JDC વિસ્તારમાં કાર્યરત ખાનગી પેઢી સામે ખાદ્ય સલામતી અને પ્રમાણભૂત એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર KR પટેલની કોર્ટ દ્વારા આ પેઢીને સબસ્ટાન્ડર્ડ ખાદ્યચીજોના વેચાણ બદલ દોષી ઠેરવી અદાલતે કુલ 40,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ આજે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
5: આજ હમ લોગ હલકા સે મધ્યમ વરસાદ મેઘ ગર્જના કે સાથ કા સ્થાનો મે દે રહે હૈ. ઇસમે દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, તાપી ઓર ડાંગ કે લિયે દિયા ગયા હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છ મે ભી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ ઓર બોટાદ કે લિયે દિયા ગયા હૈ. ઇસકે આગે કોઈ બારિશ કા સંભાવના નહીં રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ.
0: કમોસમી વરસાદની આગાહીને પગલે આજે ડાંગ જિલ્લાના સાપુતારા અને તેના તળેટી વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી, જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે તાપી જિલ્લાના વાલોડ પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે રામના 64 દિવ્ય ગુણો દ્વારા નવી પેઢીનું ઘડતર આધારિત સર્વસ્વ શ્રીરામ પુસ્તકનું વિમોચન કરાયું. આ પ્રસંગે મહાનુભાવોએ રામના આદર્શોને આધુનિક યુગમાં કઈ રીતે જીવનમાં પરોવી શકાય તેની વિગતો પ્રસ્તુત કરી. બાળ અધિકારો, પ્રશ્નો અને પડકારો વિષય પર ગાંધીનગર ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપનો મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી બાવળીયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના હક્કોના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષને યાદ કરતા રાજ્યપાલે સામાજિક સમાનતા પર ભાર મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ વિભાગની એક જ મોબાઈલ એપ્લિકેશન રાખવા અનુરોધ કર્યો. સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતિક ઓપરેશન સિંદૂરનું આજે 1 વર્ષ પૂર્ણ. રાજ્યમાં HPV રસીકરણ અંતર્ગત 5,00,000થી વધુ દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી 2 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થ ઝડપાયો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે માવઠાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ
1: રામ રામ
0: રામ
1: રામ
0: રામ રામ
1: રામ રામ.
0: ગામના ચોરે ભેગા થઈએ એટલે ખેતીવાડીની વાતો તો આપણે કરીએ જ. ખેતીવાડીમાં નવા નવા સંશોધનોની વાતો પણ કરીએ. પણ ખેડૂત મિત્રો, ગામને ચોરે એકઠા થઈએ ને ત્યારે પહેલાં તો થોડુંક ભજન ભાવ કરીએ. એટલે આવો શરૂઆતમાં સાંભળીશું આ ભજન અને પછી કરીશું ખેતીવાડીની વાત. અને આજે છે ને તે આપણે ખેતીવાડી ક્ષેત્રે એક સંશોધન અંગે વાત કરવાના છીએ. અને એ સંશોધન એવું છે જેના કારણે પાણીની બચત કરી શકાય. પણ પહેલાં તો આ ભજન સાંભળી લઈએ અને પછી વાત કરીશું આ સંશોધન વિશે.

તો ભજન આપણે સાંભળ્યું અને હવે પહેલાં કહ્યું એ પ્રમાણે આજે આપણે કૃષિ ક્ષેત્રે એક સંશોધન વિશે વાત કરવાના છીએ અને આ સંશોધનથી પાણીમાં બચત કરી શકાય છે. તમને એમ થશે કે પાણીમાં બચત તો ટપક સિંચાઈ પદ્ધતિથી પણ કરી શકાય અને ગ્રીન હાઉસને એવી ટેકનોલોજી અપનાવી હોય તો એનાથી પણ તાપમાન જળવાઈ રહે અને એના કારણે પણ પાણીની બચત થાય, મલ્ચિંગના કારણે પણ પાણીની બચત થઈ શકે. પણ આ એક એવી વસ્તુની શોધ કરવામાં આવી છે જેના કારણે જમીનમાં એક વખત પિયત આપ્યા પછી લાંબો સમય સુધી ભેજ જળવાઈ રહે એવી એક વસ્તુ શોધવામાં આવી છે અને એના કારણે પાણીની ઘણી બધી બચત થઈ શકે એમ છે. વાત જાણે એમ છે કે જે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન થયું છે ને એ છે હાઇડ્રોજેલનું. હવે આ હાઇડ્રોજેલ કેવી રીતે કામ કરે છે અને એનાથી પાણીની બચત કેવી રીતે કરી શકાય એની વાત આપણે કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ભારત વર્ષમાં કૃષિ એક એવું ક્ષેત્ર છે જ્યાં લોકો સીધી અને આડકતરી રીતે એના પર નભે છે. અને હવે તો આજકાલ હવામાનમાં પણ ઘણા બધા બદલાવ આવવા લાગ્યા છે એટલે કૃષિમાં પણ અમુક સમસ્યાઓ જે નવી આવી છે એનો સામનો પણ ખેડૂત મિત્રોએ કરવો પડે છે. અને ભારતનો મોટા ભાગનો ખેતી લાયક જે વિસ્તાર છે એ શુષ્ક અને અર્ધસૂકો વિસ્તાર છે એટલે બદલાતા વાતાવરણને કારણે વરસાદની અનિયમિતતા પણ વધતી જાય છે અને ક્યારેક તો બે વરસાદની વચ્ચે જે સમયગાળો છે એ લંબાઈ જાય તો ત્યારે પણ ઉત્પાદન પર માઠી અસર પડે. હવે આવે વખતે આ જે હાઇડ્રોજેલ છે એ કામમાં લાગે છે. ચોમાસા દરમિયાન જે વરસાદ થાય છે અને તે જો અનિયમિત વરસાદ હોય તો યોગ્ય ઉત્પાદન લઈ ન શકાય અને બીજી બાજુ આપણા દેશમાં જે વરસાદનો પાણી છે

એનો સંગ્રહ કરવાની પણ કોઈ યોગ્ય પદ્ધતિ નથી. હા, નહેરો છે, પછી કૂવા અને બોર એ તો ઊંડા થતા જાય છે, અને જે નદીઓ અને એની નહેરો છે એ તો જે વિસ્તારમાં પહોંચી હોય ત્યાં જ પિયત મળી શકે, સિંચાઈ થઈ શકે. એટલે પાણીની અછત બીજા ક્ષેત્રોમાં કે બીજા વિભાગોમાં રહે જ છે. આ કારણસર ઘણી વખત પાકને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં પાણી ન મળે, એનાથી કાં તો ઉત્પાદન ઓછું મળે અથવા તો ગુણવત્તાને અસર પણ થઈ શકે. હવે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા અને અનિયમિત વરસાદના પાણીનો પણ સંગ્રહ કરી અને પાકને બચાવી અને પાકનું ઉત્પાદન લઈ શકાય એ માટે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી દિલ્હી દ્વારા આ હાઇડ્રોજેલ વિકસાવવામાં આવી છે અને એનું પેટન્ટ પણ થઈ ચૂક્યું છે. આ એક દાણાદાર પદાર્થ છે અને કૃષિ અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર તેમજ ICAR દ્વારા ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. હવે આ હાઇડ્રોજેલ છે શું, તો એના વિશે થોડી આપણે વાત કરીએ ને મિત્રો. તો હાઇડ્રોજેલ એક જાતના અણુમાંથી બનેલો મિશ્ર ક્રોસલિંક પદાર્થ છે અને એ પોલિમર્સનું એક હાઇડ્રોફિલિક જૂથ છે. હાઇડ્રોજેલ એ રાસાયણિક પ્રક્રિયામાંથી તૈયાર કરવામાં આવેલ એક સફેદ દાણા જેવો સ્ફટિક પદાર્થ છે જે પાણીના સંપર્કમાં આવે એટલે જેલમાં ફેરવાઈ જાય છે. કેમ આપણે જિલેટિન છે એનું જેલ બની જાય, પછી ગોંદ કતીરા જે આપણે ખાવાના ઉપયોગમાં લઈએ છીએ તો એને પણ પાણીમાં પલાળીએ તો એ ફૂલીને જેલી જેવું બની જાય, એવી જ રીતે આ હાઇડ્રોજેલ પણ ફૂલી અને જેલી જેવું બની જાય છે. પણ એ છે ને તે પોતાના વજનથી 400 થી 500 ઘણું પાણી શોષી અને છોડના મૂળને ચોંટીને પાકને જરૂરિયાત મુજબ સમયસર છોડને ભેજ આપે છે. અને આ હાઇડ્રોજેલ છે એના કણો જ્યારે વરસાદ આવે અથવા તો પિયત આપ્યું હોય ત્યારે પાણીનું શોષણ કરી લે છે, અને પછી વરસાદ ખેંચાઈ જાય તો આ હાઇડ્રોજેલના કણો છોડને પૂરતો ભેજ પૂરો પાડે છે. એવી જ રીતે પિયતનો ગાળો પણ લંબાવી શકાય છે. સામાન્ય રીતે એક વખત હાઇડ્રોજેલનો ઉપયોગ કરીએ ને પછી એ 3 થી 5 વર્ષ સુધી કામ આપે છે. એટલે દર વખતે આપણે નવું હાઇડ્રોજેલ નાખીને ખર્ચ કરવાની પણ જરૂર નથી. અને પાછો બીજો ફાયદો શું છે કે આપમેળે કુદરતી રીતે નાશ પામે છે, એટલે જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે, એના પર પણ કોઈ હાનિકારક અસર જોવા મળતી નથી. કેમ કે એ રસાયણ બનાવવામાં આવ્યું છે છતાં પણ એની કોઈ હાનિકારક અસર નથી. અને જ્યારે પણ છોડને પાણીની જરૂર હોય ત્યારે યોગ્ય પ્રમાણમાં પાણી આપીને એને સજીવન રાખે છે. એટલે હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાથી પાકને તેના પાકવાના સમયગાળા દરમિયાન 2 થી 3 પિયત આપવામાં આવે ને તો પણ ચાલે. હવે હાઇડ્રોજેલ થી પાક અને જમીન છે એ બંને સુરક્ષિત છે. કારણ શું, તો એનું કારણ એ છે કે એનું જમીનમાં કુદરતી રીતે વિઘટન થઈ શકે છે એટલે એની પર્યાવરણમાં કોઈ આડઅસર થતી નથી. હવે આપણે હાઇડ્રોજેલના કેટલાક ફાયદા જોઈએ. તો હાઇડ્રોજેલના ફાયદામાં પહેલો ફાયદો તો આપણે આટલી વાત કરી એમાં ખેડૂત મિત્રોને સમજાઈ જ ચૂક્યો હશે કે ભેજ સંગ્રહ કરી અને લાંબા સમય સુધી પાકને ભેજ પૂરો પાડે છે. બીજું તો કે બીજને ઝડપથી ઉગવામાં મદદરૂપ થાય છે અને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ભેજ મળી રહે એટલે મૂળનો વિકાસ પણ વધુ થાય છે. અને મૂળનો વિકાસ સારો થાય તો સ્વાભાવિક છે કે છોડ કે પાક તંદુરસ્ત રહેવાના જ. અને 30 થી 50 સુધીની પાણીની બચત કરે છે અને પોષક તત્વોની પણ બચત કરે છે. કેમ કે જે ખાતરને નાખ્યા

છે એ પણ ભેજના કારણે એમાંથી જે પોષક તત્વો છે એ ધીમે ધીમે છોડ છે એનું અવશોષણ કરતું રહે છે. પિયતના બે ગાળા વચ્ચે અંતર વધારે છે એટલે પિયતની સંખ્યા પણ ઘટે છે. બીજું, છોડને ફૂગ ને બીજા અન્ય રોગો છે ને એનાથી પણ બચાવે છે, કારણ કે વધુ પડતું પાણી અથવા તો વધુ પડતી અછત થતી નથી એટલે રોગો પણ આવતા નથી. પિયત અને ખાતરનો બચાવ થાય છે, જમીનની ફળદ્રુપતા અને બંધારણ પણ સુધરે છે, કેમ કે વધુ પડતું ખાતર કે વધુ પડતું પિયત છે એ પણ જમીનના પોતને નુકસાન કરી શકે છે. બીજું કે ખેતી ખર્ચ ઘટાડી અને આવકમાં વધારો કરે છે, કેમ કે જે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ એ લાંબા સમય સુધી એને ઉપયોગમાં લઈ શકાય છે એટલે ઓછું નાખવાની જરૂર પડે છે એટલે ખર્ચ ઓછો થાય છે. હવે હાઇડ્રોજેલનો ઉપયોગ છે એ કેવી રીતે કરવો? તો હાઇડ્રોજેલનો ઉપયોગ છે ને એ રોકડિયા પાક જેવા કે કપાસ છે, મગફળી છે, મકાઈ, શાકભાજી પાકો જેવા કે ડુંગળી, ટમેટા, ગાજર, કોબી, રીંગણ, પછી તેલીબિયા પાકો છે જેવા કે સોયાબીન છે, રાયડો છે, એરંડા છે અને બીજા ધાન્ય પાકો વગેરે બધામાં એનો ઉપયોગ કરી શકાય છે. જમીનમાં વાવણી કરવી હોય ને એ સમયે 1 થી 1.5 કિલો એકર દીઠ હાઇડ્રોજેલ બીજ નજીક આપવાનું રહે છે. અને પછી જો જમીનમાં રેતીનું પ્રમાણ વધુ હોય તો લગભગ 2.5 કિલો જેટલું હાઇડ્રોજેલ 1 એકરમાં આપવાની ભલામણ છે. એને બિયારણ સાથે મિક્સ કરીને પણ આપી શકાય અને ઓરણીથી સીધું પણ જમીનમાં આપી શકાય. અને વધુ સારા ઉત્પાદન માટે 1 કિલો હાઇડ્રોજેલની સાથે જો 10 કિલો માટી મિક્સ કરી અને બિયારણની સાથે ચાસમાં નાખીએ તો વધુ ફાયદાકારક રહે છે. નર્સરીમાં છોડ ઉછેરવા માટે પણ 2 ગ્રામ જેટલું હાઇડ્રોજેલ મીટર જમીનમાં વાપરવામાં આવે ને તો ફેર રોપણી સમયે ધરૂના મૂળમાં 2 ગ્રામ હાઇડ્રોજેલ 1 લિટર પાણીમાં ઓગાળી અને છોડને ડૂબાડીને ફેર રોપણી કરવાથી એમાં પણ ફાયદો થાય છે, સારો અને તંદુરસ્ત વિકસિત છોડ આપણને મળે છે. મગફળીના પાકમાં મગફળી સંશોધન નિયામક શ્રી જૂનાગઢ ખાતે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી દિલ્હી દ્વારા મગફળીના પાકમાં પણ હાઇડ્રોજેલનો 2 વર્ષ માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં 2.5 કિલો હાઇડ્રોજેલ હેક્ટર દીઠ ઉપયોગ કરતાં મગફળીનું ઉત્પાદન હતું ને એમાં લગભગ 12.5% વધારે ઉત્પાદન મળ્યું. એટલે આટલો વધારો તો ઘણો કહી શકાય, ઘણો બધો ફેર પડી જાય આવકમાં. એવી જ રીતે ઘઉંના પાકમાં પણ હાઇડ્રોજેલ નાખીને સંશોધન કરવામાં આવેલું તો ઘઉંના પાકમાં ઓછા પિયતે લગભગ 18.5% કરતાં પણ વધુ ઉત્પાદન મળ્યું. એટલે સ્વાભાવિક છે, ઉત્પાદન વધુ મળે તો ખેડૂતોની આવક ઓટોમેટિક વધી જાય. હવે હાઇડ્રોજેલનું વેપારીકરણ થયું છે તો કેવી રીતે થયું છે તો એ પણ જાણી લઈએ, જેથી કરીને જો એ ખેડૂત મિત્રોને હાઇડ્રોજેલ ખરીદવું હોય તો એ કેવી રીતે ખરીદી શકે એના વિશે પણ થોડીક વિગતવાર માહિતી આપીએ ને. તો હાઇડ્રોજેલ બજારમાં પૂસા હાઇડ્રોજેલના નામે મળે છે, જે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા નવી દિલ્હી દ્વારા વિકસાવવામાં આવેલ છે. 1 કિલો હાઇડ્રોજેલની કિંમત 1000 રૂપિયાથી કરી અને 1500 રૂપિયા જેટલી છે અને તે દરેક સાઇઝના પેકિંગમાં મળે છે, 100 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલો. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા હાઇડ્રોજેલની ઉત્પાદન અને માર્કેટિંગ માટે કરાર કરવામાં આવેલો છે ને એની પણ કેટલીક કંપનીઓ છે જે કૃષિ સંશોધન સંસ્થાની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો. એટલે આમ આ હાઇડ્રોજેલ એક નવું સંશોધન છે કૃષિ ક્ષેત્રે અને ખાસ કરીને પાણીના બચાવમાં એ કારગર સાબિત થયું છે.

મિત્રો, ખેડૂતોને ઉપયોગી થાય અને ખાસ કરીને પાણીના બચાવ ક્ષેત્રે કામગીરી થઈ શકે એવું એક સંશોધન જે ભારતીય કૃષિ વિજ્ઞાન સંસ્થાએ શોધ્યું છે એ છે હાઇડ્રોજેલ, અને એ વિશે આજે આપણે વિગતવાર વાત કરી. આશા છે કે ખેડૂત મિત્રોને ઉપયોગી થશે. અને હવે વાત કરીએ કાર્યક્રમની આગળ, તો વળી પાછા આવા જ કોઈક સંશોધન વિશે આપણે વાત કરીશું, પણ અત્યારે સાંભળીશું આ ગીત.

તો મિત્રો, આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે, તો લઈશું ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઓપરેશન સિંધુને એક વર્ષ પૂર્ણ. ભારતે કહ્યું, ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી. તમિલનાડુના રાજ્યપાલે ટીવીકે પ્રમુખ સી જોસેફ વિજયને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણ પર હુમલો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આરસીબીએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. સમાચાર વિગતવાર. ભારતે આજે કહ્યું છે કે તેણે ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ યોગ્ય જવાબ આપ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે ભાર મૂક્યો કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્યનીતિના સાધન તરીકે કરે છે. તેમણે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યવાહી યથાવત રાખશે.
1: પૂરે દુનિયાને દેખા કિસ પ્રકાર કે બર્બરતા કે સાથ પહેલગામ મેં આતંકવાદી હમલા હુઆ થા જિસમે 26 માસૂમ લોગો કે જાની ગઈ થી. હમ લોગો ને પાકિસ્તાન કો ઉસકે બાદ ઓપરેશન સિંદૂર કે જરિયે મુંહતોડ જવાબ દિયા ઉનકે સીમા પાર સે આતંકવાદ કે સમર્થન કે લિયે. પૂરી દુનિયા જાનતી હૈ કે પાકિસ્તાન સીમા પાર સે આતંકવાદ કો એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સ્ટેટ પોલિસી કી તરહ ઉસકા ઇસ્તેમાલ કરતા હૈ.
0: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સ્વદેશ પરત મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચકાસણીના 2860થી વધુ કેસ પેન્ડિંગ છે.
1: જો લોગ અવૈધ ઢંગ સે હમારે યહાં રહે રહે હૈ ઇસમે હમકો બાંગ્લાદેશ કી સહયોગ ચાહિયે તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાયેગે અપને દેશ. પિછલે કુછ સાલો મેં 2860 સે ઉપર એસે મસલે હૈ જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે સભી મામલે ઉનકે યહાં લંબિત હૈ. હમારા યે નીતિ હૈ કે જો ભી વિદેશી નાગરિક હમારે યહાં અવૈધ રૂપ સે રહે રહા હૈ વો ઉનકો અપને દેશ જાના પડેગા જબ ઉનકી નેશનાલિટી વેરિફિકેશન ઉનકા રાષ્ટ્રીયતા કા સત્યાપન હો જાતા હૈ.
0: કેનેડામાં ખાલિસ્તાની જૂથો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારતે સતત ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વો દ્વારા કેનેડિયન પ્રદેશના સલામત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે વારંવાર કેનેડા સરકારને તેની ભૂમિ પરથી કાર્યરત ભારત વિરોધી ઉગ્રવાદી તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓપરેશન સિંધુને આતંકવાદ અને આપણા સાર્વભૌમત્વ અને નાગરિકોની સલામતી માટે જોખમરૂપ તથા પરિબળો સામે ભારતના અટલ સંકલ્પનું નિર્ણાયક પ્રમાણ ગણાવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે પહેલગામ ખાતે થયેલા ક્રૂર હુમલાનો યોગ્ય અને અનુકરણીય ચોકસાઈ સાથે સામનો કરવામાં આવ્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જે લોકો ભારતને ધમકી આપવા માગે છે તેઓએ જાણવું જોઈએ કે આપણું રાષ્ટ્ર સતર્ક, સંયુક્ત અને તાકાતથી જવાબ આપવા માટે સજ્જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આતંકવાદને હરાવવા અને તેના સક્ષમ ઇકોસિસ્ટમને તોડી પાડવાના પોતાના સંકલ્પમાં અડગ છે. ઓપરેશન સિંધુના એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે દળોએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું કે સમગ્ર રાષ્ટ્ર સશસ્ત્ર દળોને તેમની બહાદુરી માટે સલામ કરે છે. તમિલનાડુમાં રાજકીય મડાગાંઠ વચ્ચે નવી સરકાર બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ સંદર્ભમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લીકરે આજે ચેન્નાઈ

લોકભવનમાં ટીવી કે પ્રમુખ સી જોસેફ વિજયને આમંત્રણ આપ્યું હતું. લોકભવન તરફથી પ્રેસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે બેઠક દરમિયાન રાજ્યપાલે સમજાવ્યું હતું કે સરકાર બનાવવા માટે તમિલનાડુ વિધાનસભામાં જરૂરી બહુમતી સમર્થન સ્થાપિત થયું નથી. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામે આજે ભાર મૂક્યો હતો કે ભારત અને વિયેતનામ પાસે આજના બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની નોંધપાત્ર તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લેમે જણાવ્યું કે ભૂતકાળમાં બંને દેશોએ પરસ્પર સહયોગથી ઘણા પડકારોનો સામનો કર્યો છે અને ભારતીય કંપનીઓ, ખાસ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને વિયેતનામમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે બોલતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઇઝરાયેલે આજે જણાવ્યું હતું કે તેણે લેબનોનના નબાતી વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇઝરાયેલી વાયુસેનાએ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના આશરે 20 જેટલા લશ્કરી સ્થળો પર હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ઇઝરાયેલ નાગરિકોના રક્ષણ માટે આ હુમલા કર્યા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. IAF જણાવ્યું હતું કે યુદ્ધવિરામ સમજૂતીની શરૂઆતથી 220થી વધુ આતંકવાદીઓ અને હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના ખતરારૂપ કમાન્ડરોને ખતમ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેરૂતના દૈયેમાં હુમલામાં વાયુસેનાએ હિઝબુલ્લા આતંકવાદી સંગઠનમાં રાદવાન ફોર્સ યુનિટના કમાન્ડરને ખતમ કરી દીધો છે. આજે સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં નરમાઈ જોવા મળી હતી. સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77,845 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ ઘટીને 24,327 પર બંધ થયો હતો. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જ વધારા સાથે બંધ થયું હતું. મિડકેપ 100 1.1% અને સ્મોલ કેપ 100 0.9% વધ્યો હતો. સેન્સેક્સ પેકમાં 30માંથી 19 કંપનીઓના શેરમાં નુકસાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની હત્યામાં રાજ્ય પોલીસે 3ની ધરપકડ કરી છે. પોલીસે 7 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની પણ રચના કરી છે. તે CID ના IG ની દેખરેખ હેઠળ તપાસ કરશે. દરમિયાન પોલીસે હત્યા કેસમાં સિલિગુડીના એક રહેવાસીને કસ્ટડીમાં લીધો અને તેની તપાસ કરી. ગઈકાલ રાત્રે ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો દ્વારા તેની કારની નંબરપ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. લગભગ 3 કલાકની તપાસ બાદ પોલીસે તેને વધુ તપાસમાં સહકાર અને મદદ કરવાની ખાતરી સાથે છોડી દીધો. તીરંદાજીમાં ભારતીય મહિલા રિકર્વ ટીમે આજે ચીનના સાંઘાઈ ખાતે સેમીફાઇનલમાં રેકોર્ડ સર્જી 10 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયા પર શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ સ્ટેજ 2માં દેશનો પહેલો મેડલ જીત્યો. અનુભવી દીપિકા કુમારી, અંકિતા ભટ્ટ અને કિશોર કુમકુમ મોહોડની મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને 5-1થી હરાવીને બીજા ક્રમાંકિત ચીન સામે ગોલ્ડ મેડલ મુકાબલો કર્યો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે ભારતનું રમતગમત ભવિષ્ય રમતવીરો, ફેડરેશનો અને સરકારો વચ્ચે મજબૂત સંકલન પર આધાર રાખે છે. તેમણે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન કોન્ક્લેવ 2026 સંબોધતા આ વાત કહી હતી. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે આ કોન્ક્લેવ કોમનવેલ્થ ગેમ્સ 2026, એશિયન ગેમ્સ 2026 અને સમર ઓલિમ્પિક્સ 2028 સહિત આગામી વૈશ્વિક રમતગમત કાર્યક્રમો માટે ભારતની તૈયારી તરફ એક સંકલિત પગલું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર આજે જનગણના ભવન નવી દિલ્હીથી 6 જાગરૂકતા વેનને લીલી ઝંડી બતાવી રવાના કરી. આ પહેલ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા અંગે, એટલે કે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ માટે દિલ્હી NCTમાં જાહેર આઉટરીચ અભિયાનનો એક ભાગ છે. IPL ક્રિકેટમાં આજે લખનૌમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBએ લખનૌ સુપર જાયન્ટ્સ LSD વચ્ચે મેચ રમાઈ રહી છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સના 3 ઓવરમાં 0 વિકેટે 27 રન થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન સિંધુને 1 વર્ષ પૂર્ણ, ભારતે કહ્યું. ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશના સૈન્યની કામગીરીને બિરદાવી.
તમિલનાડુના રાજ્યપાલે ટીવીકે પ્રમુખ સી જોસેફ વિજયને

સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી સમર્થન ન હોવાનું જણાવ્યું. વિયેતનામના રાષ્ટ્રપતિ મુંબઈમાં બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું કે ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ઇઝરાયેલે લેબનોનમાં ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આરસીબીએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ સોંપ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મીડિયમ વેવ્સ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સમય થયો છે રાત્રિના 8. રજૂ કરીએ છીએ આપનો મનપસંદ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારી ગામા, જે અંતર્ગત સર્વપ્રથમ આપના રેડિયો સેટ પર પ્રસારિત કરીએ છીએ આધા ઇશ્ક ફિલ્મનું, માફ કરશો, બેન્ડ બાજા બારાત ફિલ્મનું આ ગીત. ગાયિકા છે શ્રેયા ઘોષાલ, સંગીત છે સલીમ સુલેમાનનું.

શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનાઓ. સર્વપ્રથમ જાણીએ શું કરવું. તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. સાંભળીએ શું ન કરવું. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો. સારેગામા કાર્યક્રમમાં સાંભળીએ શેખર રાવ જાની અને સુનિધિ ચૌહાણના સ્વરમાં વિશાલ અને શેખરનું સંગીત. ફિલ્મ છે

પ્રસ્તુત છે અન્વિતા દત્તની રચનામાં સુરજ જગન અને મહાલક્ષ્મી અય્યરનો સ્વર, સંગીત છે વિશાલ અને શેખરનું, ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રીતમના સંગીતમાં ઇરશાદ કામલની આ રચના, જેમાં સ્વર આપ્યો છે મોહિત ચૌહાણ તેમજ અંતરા મિત્રાએ. ફિલ્મ છે રાજનીતિ.

આ છે અગ્નિપથ ફિલ્મનું ગીત. સ્વર છે સોનુ નિગમ, સંગીત છે અજય અતુલનું, તેમજ ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય.

શું તમે તરો સારેગામા કાર્યક્રમમાં લઈએ એક વિરામ? થોડી ક્ષણોમાં સાંભળશો વિશ્વ રેડક્રોસ દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વિશેષ સંદેશ. રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: सब मिलकर मानवता में एकता के संदेश को अपने जीवन में उतारें और एक संवेदनशील, समृद्ध और सशक्त समाज का निर्माण करें। जय हिंद।
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો રેડક્રોસ દિવસની પૂર્વ સંધ્યા પર સંદેશ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ ભૂપિન્દરસિંહ.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર. શ્રોતા મિત્રો, પુનઃ સારેગામા કાર્યક્રમમાં સાંભળીએ સલીમ સુલેમાનનું સંગીત. સ્વર છે સલીમ મર્ચન્ટનો, તેમજ ફિલ્મ છે લવ બ્રેકઅપ્સ જિંદગી.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.